नमस्कार, सुप्रभात। FM 96.7 मेगाहर्ट्ज़ पर आपना रेडियो सेट पर आपे ट्यून कर्युं छे विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं अमदावाद केन्द्र। आजे शुक्रवार, आषाढ़ दिनांक 5, शक संवत 1948, तदनुसार तारीख 26 जून सन 2026। અત્યારે સવારના 5:58:30 થઈ છે। અમારી આજની સભાના શુભારંભે વિવિધ ભારતી પરિવાર આપ સૌ શ્રોતાજનોનું હાર્દિક અભિવાદન કરે છે। આપને સર્વ દિશાઓમાંથી મંગલ અને શુભ વિચારો પ્રાપ્ત થાય તેવી મંગલમય શુભકામનાઓ।

એક નવી સવાર, નવા વિચાર અને નવા સંદેશ સાથે. આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર.

પ્રસારણના પ્રારંભે પ્રભુચરણોમાં સમર્પિત ભક્તિ સંગીતની સરવાણી અર્ચના. જીવન એ ક્ષણભંગુર છે, પણ તેમ છતાંય શાશ્વતરૂપ પરમાત્માને પામવા એ જ આત્માનું પરમાત્મા તરફનું એક મંગલ પ્રયાણ છે.

ભક્તિરસનું આ પ્રથમ સોપાન આપે સાંભળ્યું નિરંજન પંડ્યાના સ્વરમાં. રચનાકાર હતા જેઠીરામ. હે પ્રભુ, હરપળ આપ જો આશીષ એવા કે સદભાવનાનો મધુર સાદ વિસ્તરે વ્યક્તિથી વિશ્વ સુધી, પીડા બીજાની દૂર થઈ શકે એ જ અમોની અભ્યર્થના. સાંભળીએ આદિકવિ શ્રી નરસિંહ મહેતાની આ રચના. સ્વર છે હેમંત કુમારનું.

પારુલ વ્યાસ અને સાથીદારોનો સ્વર હતો પ્રસ્તુત રચનામાં. વિવિધ ભારતી 96.7 FM પર આપ માણી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ગુંજન ભરું મનમાં હું તારું, ગુલાલ કરું ભક્તિનો, કરે એક ટહુકો તું જો બસ તારી પ્રેમ પ્રીતિનો. હેમંત ચૌહાણનો સ્વર, દાસી જીવનની આ રચના.

અર્ચના કાર્યક્રમના અંતમાં સાંભળીએ મીરાબાઈની આ રચના. સ્વર છે ધરમસિંહ રાજા અને સાથીદારોનો. હાથ ઝાલ્યો હરિયે મારો, મન પર મીરા છવાઈ, બાંધી મેને સાંવરિયા સાથ, જન્મ જન્મ સગાઈ.

0: પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય જિંદગી એટલે જિંદાદિલી. વક્તા ડૉક્ટર ચંદ્રકાંત મહેતા.
1: જિંદગીની અનેક પરિભાષાઓમાં એક પરિભાષા એ પણ છે કે જિંદગી એટલે જિંદાદિલી. એક શાયરે માનવ જીવનમાં જિંદાદિલીનું મહત્વ દર્શાવતા કહ્યું છે, જિંદગી જિંદાદિલી કા નામ હૈ, જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મુર્દા દિલ ખાક જીયા કરતે હૈ. જિંદાદિલી એટલે જીવતું હૃદય. કેવળ ધબકતું હૃદય એ માણસની સાચી ઓળખ નથી. એટલે ભાવના અને સંવેદનશીલતા અને હમદર્દીથી છલકાતું હૃદય એ જ માણસની સાચી ઓળખ છે. તેને ત્યક્તિને ભૂંજીતા એટલે કે ત્યાગીને ભોગવી જાણો એ જિંદાદિલીનું પ્રેરક સૂત્ર છે. માણસ સામાજિક કર્તવ્યો અદા કરે, રાષ્ટ્રભક્તિને જીવનમાં અગ્રતા આપે અને ઉદાત્ત ધ્યેય માટે મરતા પણ અચકાય કે ખચકાય નહીં, એનું નામ જિંદાદિલી. કવિવર મૈથિલી શરણ ગુપ્તજીએ સરસ વાત કરી છે, મર્ત્ય હો ન માન લો કે મૃત્યુ સે ડરો કભી, મર્ત્ય હો ન માન લો કે મૃત્યુ સે ડરો કભી, મરો પરંતુ યો મરો કે યાદ જો કરે સભી. સંસારી તરીકે ઈમાનદારીથી જીવવું એ પણ તપ છે. દાંપત્યને વફાદારીપૂર્વક દીપાવવું એ પણ તપ છે. કર્મયોગી બની નોકરી કરવી એ પણ તપ છે. જિંદાદિલી એટલે ત્યાગ, સમર્પણ, કુરબાની અને ઇન્સાનિયતથી જીવનને ઉજળું બનાવવાની ભાવના એ પણ તપ છે. જિંદાદિલી તો છે ખુશ દિલીની તિજોરી. દેશના સીમાડાના સંતરી સૈનિકો દેશના દુશ્મનો સાથે યુદ્ધ કરીને હસ્તે મોઢે મરે છે. એમની કુરબાનીને બે હાથે સલામ કરવાનું મન થાય. તેઓ જિંદાદિલીપૂર્વક માને છે કે જો મરણ આ જિંદગીની અરે હા છેલ્લી દશા, તો પરાર્થે અર્પવામાં આ જીવનના મોહશા. નોર્મન વિન્સેટ પીલે લખ્યું છે તેમ એક બિઝનેસમેને પોતાના બિઝનેસ કાર્ડની પાછળ એક સંદેશો છપાવ્યો હતો, સુખનો માર્ગ નફરતને દિલમાંથી હાંકી કાઢવી એ છે, ચિંતાને દિમાગમાંથી બહાર અડસેલી દો, સાદગીથી જીવો અને તમારા જીવનને પ્રેમથી છલકાવી દો, તમારી જાતને ભૂલી જાઓ અને બીજાની ચિંતા કરીને જીવો. જિંદાદિલી એટલે જીવનની ઉદાત્તતા. પરમેશ્વર પણ તમારી જીવનશૈલી જોઈને હરખાય એવું ઉજ્જવળ જીવન. જિંદાદિલ લોકોની સંખ્યા વધશે તો જ આ જગત સુખી થશે. આ જગતમાં સુખના નિર્માણ માટે પ્રત્યેક વ્યક્તિએ જિંદાદિલી દાખવવી જોઈએ. આજનો માણસ આત્મકેન્દ્રી માણસ છે. બીજાના દુઃખ સાથે એને કશી લેવા દેવા નથી. કેવળ પોતાને ભૌતિક સુખો મળે અને બીજાને મળે કે ન મળે તેની ચિંતા રાખ્યા સિવાય જીવન જીવવું, એવી એક જીવનશૈલી આજે જે ભોગવિલાસના યુગમાં શરૂ થઈ છે તે કોઈ એક દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે ઘાતક છે. અને એટલે જિંદાદિલી દાખવી, અને ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે સીમાબદ્ધ નથી શાણી કદાપિ રાજ આપણું, આપણું રાજ સીમાબદ્ધ નથી. જિંદાદિલ માણસ વિશ્વ બંધુત્વને વળેલો છે અને એટલે એની દ્રષ્ટિ ઉદાર અને માનવતાવાદી હોય એ સ્વાભાવિક છે.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જિંદગી એટલે જિંદાદિલી, આ વિષય પર ડૉક્ટર ચંદ્રકાંત મહેતાનું વક્તવ્ય. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર 96.7 FM પરથી કરવામાં આવ્યું.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: તને કોલેજ નો ટાઈમ યાદ છે?
2: અરે કોલેજ ની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
1: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
2: ક્યાંથી ખબર પડશે?
1: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગ ઇન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
2: આજે જ સર્ચ કરીશ.
1: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે 12,908 ઉદ્યોગકારોને 1432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે

0: પાંચ વર્ષમાં 13,600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશથી શહેરના 100થી વધુ સ્થળોએ 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. અને અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0 પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં યોજાનારી મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1,432.41 કરોડ રૂપિયાની સહાય ચૂકવી. વાયબ્રન્ટ ગુજરાતની આ ચોથી રિજનલ સમિટ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઔદ્યોગિક નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધી રહ્યું છે. રાજ્યમાં નવીનતમ ઉદ્યોગો આવી રહ્યા છે. રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ગઈકાલે સમાપન થયું. આ 3 દિવસ દરમિયાન રાજ્યભરમાંથી 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. રાજ્યભરમાંથી દાતાઓ દ્વારા રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ 28.97 કરોડથી વધુનું દાન મળ્યું. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 999 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ મહોત્સવના 3જા દિવસે ભાવનગરમાં એકે મોરડિયા હાઈસ્કૂલ ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત સંસ્કૃત કક્ષનું ઉદઘાટન કર્યું. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને અમરેલીમાં કોલડા ખાતે 1 કરોડથી વધુના ખર્ચે સરકારી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ કરાયું. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાને રણશાળા તરીકે ફાળવાયેલી 20 બસો પૈકી 6 બસ આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું. તો પાટણમાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો. છોટાઉદેપુરના શ્રીથોલમાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેમને શાળામાં પ્રવેશ અપાયો. 26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપ્યો છે. રાજ્યમાં નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા 5 વર્ષની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે 0 સહિષ્ણુતાની નીતિ કડકાઈથી અમલી બનાવી છે.
1: 26 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ આપણે મનાઈએ. એનો મેઇન હેતુ છે કે આ લોકોને સેન્સિટાઈઝ કરવાનું, લોકો ડ્રગનું સેવન ના કરે. ગુજરાત પોલીસે પણ આને એક વોર ફૂટિંગ તરીકે લીધા છે. આપણે ઝીરો ટોલરન્સની જે નીતિ છે આપણે ડ્રગ વિરુદ્ધ અપનાવી છે. છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડથી વધુનું ડ્રગ આપણે પકડ્યો છે. નશાના કારોબારમાં જોઈએ 5 વર્ષમાં 3700થી વધુ ગુનો નોંધીને 5,000થી વધારે આરોપીઓને જેલની સળિયા પાછળ ધકેલ્યા છે.
0: ઉલ્લેખનીય છે કે માદક દ્રવ્યોના નેટવર્કને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા ડ્રગ રિવોર્ડ પોલિસી અમલી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ દ્વારા આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે એક સાયક્લોથોનનું આયોજન કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદના સુભાષ બ્રિજનું પુનઃનિર્માણ આધુનિક ધોરણો અને આગામી 100 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. એએમસીના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યાએ જણાવ્યું કે આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને બ્રિજ નિષ્ણાંતોના અભિપ્રાય બાદ બ્રિજના પિયરને સંપૂર્ણપણે બદલવાનો નિર્ણય લેવાયો છે.
2: કોર્પોરેશન તરફથી આઈઆઈટી રૂરકી, આઈઆઈટી ગાંધીનગર અને મેસ્ટને 3 એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યા હતા. એ 3-3ના ઓપિનિયન પ્રમાણે જે ડિટેલ ટેસ્ટિંગ થયું એના ઉપરથી ઓપિનિયન આપવામાં આવ્યો. ટોટલ ફ્રેમ પ્રમાણે જો આ કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો 100 વર્ષ સુધીની લાઈફ પ્રમાણે આ બ્રિજ ડિઝાઇન કરી શકાય, લાંબા ગાળાનું આયોજન થાય, અનડિવાઇડેડ કેરેજ વે થાય, જેથી કરીને અકસ્માતની પણ સંભાવના નકારી શકાય એ પ્રમાણે આ નવી ડિઝાઇન બનાવવામાં આવી રહી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonyir.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ yirnews_abadને ફોલો કરશો. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. બેઠક દરમિયાન હોસ્પિટલની આરોગ્ય વિશે

0: સુવિધાઓ ને વધુ સુદૃઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. આ વિશેષ ઝુંબેશ મનપા, પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાઈ હતી. રેસ્ક્યુ કરાયેલા 84 પુરુષો અને 66 મહિલાઓને ભિક્ષુક ગૃહમાં, જ્યારે 94 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 22 બાળકોનો શાળા પ્રવેશ પણ કરાવાયો હતો. રાજકોટ જિલ્લા બાળ શ્રમિક ટાસ્ક ફોર્સે જેતપુર તાલુકાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં દરોડા પાડી 24 બાળ શ્રમિક અને 1 તરુણ શ્રમિકને શ્રમ કાર્યમાંથી મુક્ત કરાવ્યા. બાળ મજૂરી કરાવતા 3 એકમના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં ફિલ્મ હસ્તીઓના કાર્યક્રમના ખોટા વચન આપી 1 વ્યક્તિ સાથે 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેણે અરિજીતસિંહ અને નોરા ફતેહીના કાર્યક્રમના ખોટા વચન પર સુરતના રહીશ પાસેથી 1,41,00,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું.
1: અરિજીત સિંહ લાઇવ કોન્સર્ટ કરાને કે નામ પે 1,41,00,000 રૂપે જીતની રકમ કા જાસા દિયા ઔર અલગ અલગ સમય પે અલગ અલગ બેંક એકાઉન્ટ મેં વો રકમ ઉસકે દ્વારા જમા કરવાઈ ગઈ. પુલિસ કો ફરિયાદ મિલને પે પૂરી ઘટના કી જાંચ કી ગઈ. નોરા ફતેહી ઔર કપિલ શર્મા કા લાઇવ કોન્સર્ટ કરાને કી ભી બાત ફરિયાદી કો કી ગઈ થી. કિસી ભી સેલિબ્રિટી કા આરોપી કે સાથ કોઈ પ્રોફેશનલ રિલેશન નહીં થા, જિસકે તહેત આરોપી કી મુંબઈ અંધેરી સે ધરપકડ કી ગઈ હૈ ઔર ઉસકી ઇન્ટ્રોગેશન ઔર પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અભી ચાલુ.
0: આજે રાજ્યભરમાં મહોરમની ઉજવણી કરાશે. મહોરમ નિમિત્તે તાજિયાનું જુલુસ નીકળશે. અમદાવાદમાં પણ જુમ્માની નમાજ બાદ સાંજે 4 વાગે જમાલપુરથી શરૂ થનારા જુલુસમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 93 મોટા તાજિયા જોડાશે, જેમાં આ વર્ષે 30 નવા તાજિયા ખાસ આકર્ષણ બનશે. જુલુસ પૂર્ણ થયા બાદ ખાનપુર રિવરફ્રન્ટ પાસે બનાવાયેલા વિશેષ કુંડમાં માનતાના 4,000થી વધુ તાજિયાને પરંપરાગત રીતે ઠંડા કરાશે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવ્યું હતું.
2: 1 જુલાઈ તક ઇસ પે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ ગુજરાત રિજન ઓર સૌરાષ્ટ્ર કો દોનો રિજન કે લિયે ઓર જો અધિકતમ તાપમાન હૈ ઇસમે કોઈ બડા બદલાવ નહી હૈ ઓર ઉત્તર ગુજરાત ઓર દક્ષિણ ગુજરાત કે જો તટીય ક્ષેત્ર હૈ ઇસમે દક્ષિણ પશ્ચિમ સે પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ રહેના હૈ ઓર સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ સ્ટ્રોંગ વિન્ડ રહેગા જે સ્પીડ રહેગા 15 સે 20 નોટ ગસ્ટિંગ ટુ 25 નોટ હોને કા ભી સંભાવના રહેગા ઇસમે આઇસોલેટેડ રેન ઓર થંડર સ્ટ્રોંગ કા ભી સંભાવના હૈ.
0: દરમિયાન આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધશે. ગઈકાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. મહીસાગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વીજ પુરવઠો ઠપ થયો. બોટાદના બરવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધા AVC કપ 2026માં ભારતે ઓસ્ટ્રેલિયાને સીધા સેટમાં 3-0થી પરાજય આપ્યો. મેચના પહેલા 2 સેટમાં ભારતે સરસાઈ મેળવી લીધી અને રોમાંચક 3જા સેટમાં ઓસ્ટ્રેલિયાએ જોરદાર પડકાર આપ્યો. તેમ છતાં ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરી 30-28થી સેટ જીતી લીધો. આ સાથે ભારતીય ટીમ પુલ એમાં 15 પોઈન્ટ સાથે અપરાજિત રહી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે 12,908 ઉદ્યોગકારોને 1,432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 244 લોકોનું રેસ્ક્યુ કરાયું. અને અમદાવાદમાં ચાલી રહેલા AVC કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આઈએપ સુનતે હૈ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત કા શેષ ભાગ.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી. આપે ટ્યુન કર્યું છે 96.7 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7 વાગીને 45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે. ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત યુકે વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. નીટ યુજી પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકાશે. સરકારે

0: પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો. નવા પાસપોર્ટ માટે 2500 જ્યારે તત્કાળ માટે 6000 ખર્ચ થશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 29મી તારીખ સુધી સેશલ્સની રાજ્ય મુલાકાત લેશે અને સેશલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी की ये सेशल्स की दूसरी यात्रा होगी. इससे पहले उन्होंने वर्ष 2015 में सेशल्स का दौरा किया था. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय सशस्त्र बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे. यात्रा के दौरान प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हार्मिनी के साथ द्विपक्षीय वार्ता करेंगे. दोनों नेता आपसी सहयोग के विभिन्न क्षेत्रों की समीक्षा करेंगे और क्षेत्रीय तथा अंतर्राष्ट्रीय मुद्दों पर भी विचार विमर्श करेंगे. भारत और सेशल्स के बीच ऐतिहासिक, सांस्कृतिक और जन जन के मजबूत

0: મુલાકાત લેશે અને સેસેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी की ये सेशल्स की दूसरी यात्रा होगी. इससे पहले उन्होंने वर्ष 2015 में सेशल्स का दौरा किया था. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय सशस्त्र बलों का एक दल और भारतीय नौसेना के दो युद्धपोत भी भाग लेंगे. यात्रा के दौरान प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हार्मिनी के साथ द्विपक्षीय वार्ता करेंगे. दोनों नेता आपसी सहयोग के विभिन्न क्षेत्रों की समीक्षा करेंगे और क्षेत्रीय तथा अंतर्राष्ट्रीय मुद्दों पर भी विचार विमर्श करेंगे. भारत और सेशल्स के बीच ऐतिहासिक सांस्कृतिक और जन जन के मजबूत संबंध हैं. हिंद महासागर क्षेत्र में सेशल्स भारत का एक महत्वपूर्ण समुद्री पड़ोसी देश है. ये यात्रा दोनों देशों के बीच मित्रता को और मजबूत करने तथा व्यापार, सुरक्षा, विकास और अन्य क्षेत्रों में सहयोग बढ़ाने की दिशा में महत्वपूर्ण मानी जा रही है. विश्व दर्पण के लिए समाचार कक्ष से आनंद पाठक.
0: केंद्रीय गृहमंत्री अमित शाह आज नवी दिल्ली में नशाबंदी निर्मूलन एट्ले कि नार्को कोऑर्डिनेशन सेंटर की 10मी सर्वोच्च स्तर की बैठक की अध्यक्षता करते. नशाबंदी निर्मूलन केन्द्र द्वारा आयोजित आ बैठक में विविध केन्द्रीय मंत्रालय, राज्य सरकारों और ड्रग्स कायदा अमलीकरण एजेंसीओं प्रतिनिधिओ भाग लेशे. देशभर में मादक पदार्थों हेरफेर और तेना दुरुपयोग सामे लड़वाना प्रयासों की समीक्षा कराशे और तेने रोकवा माटे मजबूत पगलाओ अंगे चर्चा कराशे. તે કૃત્રિમ દવાઓ, ડાર્કનેટ સક્ષમ, ટ્રાફિકિંગ જેવા ઉભરતા પડકારોનો સામનો કરવા માટેની વ્યૂહરચનાઓની રૂપરેખા પણ આપશે. ગૃહમંત્રી એનસીબી વાર્ષિક અહેવાલ 2025 પ્રકાશિત કરશે અને જમ્મુ અને ગુવાહાટીમાં નવા બનેલા એનસીબી ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ ચાલકબળ તરીકે કાર્ય કરશે.
2: Partnership with UK is taking many more dimensions.
3: ब्रिटेन के साथ हमारी साझेदारी कई नए आयाम ले रही है. प्रौद्योगिकी, निवेश, रक्षा और महत्वपूर्ण खनिज क्षेत्रों में सहयोग बढ़ रहा है. आतंकवाद के खिलाफ लड़ाई हमारा साझा उद्देश्य है. वैश्विक शांति और स्थिरता के लिए दोनों देश मिलकर काम कर रहे हैं. अंतर्राष्ट्रीय मंचों पर भी भारत और ब्रिटेन की साझेदारी मजबूत हो रही है. हमारा प्रयास है कि वैश्विक व्यापार निष्पक्ष और समान अवसरों पर आधारित हो.
0: લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમ IGF યુકે ઇન્ડિયા સપ્તાહને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે યુનાઇટેડ કિંગડમ સાથે મુક્ત વેપાર કરાર FTA એ ભારત દ્વારા અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર છે.
3: ભારત બ્રિટેન મુક્ત વ્યાપાર સમજૌતા હમારે ઉદ્યોગો કો નઈ દિશા દે રહા હૈ. દોનો દેશો કે ઉદ્યોગ વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓ મેં સાથ કામ કરેંગે. યે સમજૌતા દોનો અર્થવ્યવસ્થાઓ કો મજબૂતી પ્રદાન કરેગા. ભારત ઓર બ્રિટેન મિલકર વૈશ્વિક સ્તર પર નઈ સંભાવનાએ પેદા કરેંગે.
2: એન્ડ ટુગેધર બીકમિંગ અ ફોર્સ મલ્ટીપ્લાયર.
0: મંત્રીશ્રીએ ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર CETAના અમલીકરણ માટે બંને દેશોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 3 દિવસની મુલાકાતે યુકે પહોંચ્યા હતા, જે 15 જુલાઈથી અમલમાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ નીટ UG 2026ના ઉમેદવારોને પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકશે તેમ જણાવ્યું છે. આ મહિનાની 21 જૂનના રોજ લેવાયેલી આ પરીક્ષાની જવાબ પોથીઓની પુનઃ ચકાસણી માટે પ્રતિ પ્રશ્ન 200 રૂપિયા ફી ચૂકવીને ઉમેદવાર વાંધો ઉઠાવી શકે છે. જો પડકાર સ્વીકારવામાં આવે તો ફી પરત કરવામાં આવશે. પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર NEET વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો છે, જેમાં 36 પાનનો નવો પાસપોર્ટ અથવા પાસપોર્ટ ફરીથી જારી કરવા માટે હવે 2,500 રૂપિયા ખર્ચ થશે. સાંભળી એક અહેવાલ.
4: પાસપોર્ટ કી નઈ શુલ્ક સંરચના કે અંતર્ગત તત્કાલ શ્રેણી મેં 36 પૃષ્ઠો વાલે નયે પાસપોર્ટ યા પાસપોર્ટ કો ફિર સે જારી કરને કી લાગત 5,000 રૂપિયે હોગી. 60 પૃષ્ઠો વાલે સાધારણ પાસપોર્ટ યા પાસપોર્ટ કો ફિર સે જારી કરને કી લાગત 3,500 રૂપિયે હોગી ઓર તત્કાલ શ્રેણી કે પાસપોર્ટ કે લીએ યે લાગત 6,000 રૂપિયે હોગી. વર્તમાન મેં 36 પૃષ્ઠો વાલે પાસપોર્ટ કી લાગત 1,500 રૂપિયે ઓર 60 પૃષ્ઠો વાલે પાસપોર્ટ કી લાગત 2,000 રૂપિયે હૈ. ખોએ યા ક્ષતિગ્રસ્ત 36 પૃષ્ઠ વાલે પાસપોર્ટ કે બદલે મેં નયા સામાન્ય પાસપોર્ટ જારી કરાને કે લીએ 5,000 રૂપિયે કા શુલ્ક દેના હોગા. વહી ખોએ યા ક્ષતિગ્રસ્ત 60 પૃષ્ઠ વાલે પાસપોર્ટ કે બદલે મેં નયા સામાન્ય પાસપોર્ટ જારી કરને કે લીએ 6,000 રૂપિયે કા શુલ્ક લિયા જાયેગા. સુપર્ણા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે અમીશા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube

0: ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. વેનેઝુએલાના નેશનલ એસેમ્બલીના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જાહેરાત કરી છે કે બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 188 થઈ ગયો છે, 1520 અન્ય ઘાયલ થયા છે અને 200 હજુ પણ ફસાયેલા છે. શ્રી રોડ્રિગ્સે જણાવ્યું છે કે રાજધાની કારાકાસથી લગભગ 160 કિલોમીટર પશ્ચિમમાં આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ પછી ઓછામાં ઓછા 2927 પરિવારોએ પોતાના ઘર ગુમાવ્યા છે. અયોધ્યામાં રામ મંદિર દાન વિસંગતતા કેસમાં ઉત્તરપ્રદેશ સરકારે કાર્યવાહી કરી છે અને 3 લોકોની ધરપકડ કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની ફરિયાદ ઉપર અયોધ્યા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ત્યારબાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT આ તપાસ સોંપવામાં આવી હતી. SIT તપાસ રિપોર્ટ રજૂ કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. ફિફા વર્લ્ડ કપમાં નિકોલસ પેપના 2 ગોલથી આઇવરી કોસ્ટ ફિલેડેલ્ફિયામાં ગ્રુપ ઈ મેચમાં કુરાકાવોને 2-0થી હરાવીને પહેલીવાર વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. જાપાન અને સ્વીડને પણ આજે સવારે ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફના મુકાબલામાં 1-1થી ડ્રો રમીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અન્ય એક મેચમાં ઇક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું છે. ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ગઈરાત્રે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ગ્રુપ એના મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ 136 રન બનાવ્યા. ભારત તરફથી રાધા યાદવે 3 જ્યારે શ્રી ચારણીએ 2 વિકેટ લીધી. જવાબમાં ભારતે 16.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યને સરળતાથી પાર કરી લીધું. ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
1: આજના મોટાભાગના અખબારોએ વેનેઝુએલામાં આવેલા ભૂકંપના સમાચારને મુખ્ય શીર્ષકમાં લીધા છે. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે પૃથ્વીએ પડખું ફેરવતા વેનેઝુએલામાં પ્રચંડ ધરતીકંપ. દિવ્ય ભાસ્કર લખે છે વેનેઝુએલામાં 125 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, 188 લોકોના મોત, 39,000 લાપતા. સંદેશની હેડલાઇન છે વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ, 10,000થી વધુના મોતની આશંકા. સ્થાનિક પાને ગુજરાત સમાચાર લખે છે લખનૌ સ્ટેશન પર વિદ્યુતીકરણની કામગીરીને કારણે ગુજરાતના મુખ્ય શહેરોને જોડતી 11 ટ્રેન પર અસર. અમદાવાદ એરપોર્ટ પર ટેક્સિંગમાં ગંભીર ભૂલ, 300 મુસાફરો ભરેલી ફ્લાઇટો ટકરાતા બચી ગઈ. આ સમાચારને સંદેશે છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે. ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત UK વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. NEET UG પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકાશે. સરકારે પાસપોર્ટની અરજી ફીમાં વધારો કર્યો. નવા પાસપોર્ટ માટે 2500 જ્યારે તત્કાળ માટે 6000 ખર્ચ થશે. અને ICC મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

90 વર્ષની ગૌરવશાળી યાત્રા, શાનદાર કાર્યક્રમો અને જાનદાર ચાહકો. જી હા, વિવિધ ભારતી આપ સાંભળી રહ્યા છો 96.7 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ઝરોખા, અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

બરાબર 8:30 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. આજ કે ફનકાર સમય રહેશે સવારે 9:30 નો. સવારે 10:02 ગુજરાતી ગીતો

સવારે 10:30 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. બરાબર 11:02 સમય રહેશે થીમ બેઝ પર આધારિત ફિલ્મી ગીતોના કાર્યક્રમ દિલસેનો, 11:30 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. યાદો કી મહેફિલ પ્રસારણ સમય રહેશે બપોરે 12:05. મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર પ્રસારિત કરીશું બપોરે 12:30, જે અંતર્ગત આજે અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી ઇન્ટરનેશનલ ડે અગેનિસ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ લિસિટ ટ્રેફિક એ અંગે વાર્તાલાપ કરશે. બપોરે 1:00 સુરીલા સફર, 2:15 દોપહર સમાચાર અને ત્યારબાદ 2:30 પ્રાદેશિક સમાચાર. બપોરે 2:35 ગુજરાતી ગીતો અંતર્ગત આપ માણી શકો છો સુગમ સંગીત. સખી સહેલી કાર્યક્રમનું પ્રસારણ સમય રહેશે બપોરે 3:00. બરાબર 4:00 આપ માણી શકો છો પિટારા અંતર્ગત ગીતો ભરી કહાની. સાંજે 5:00 સમય રહેશે સરગમ કાર્યક્રમનો. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ પ્રસારિત કરીશું બરાબર 5:30. ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જયમાલાનો સમય રહેશે હંમેશની જેમ સાંજના 7:00. દૈનિક કાર્યક્રમ હવામહેલ હંમેશની જેમ રાત્રિના 8:00. બરાબર 9:00 સમય રહેશે કાર્યક્રમ આપ કે લીએ માટેનો. આપના માટે ફિલ્મ સંગીત પ્રસારિત કરીશું રાત્રે 9:30. દસ વાગે ઉદ્ઘોષકો દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ છાયા ગીત. અને 10:30 અમારા આજના પ્રસારણની અંતિમ ભેટ કાર્યક્રમ ઢલતી જાય રાત. આ ઉપરાંત સ્થાનિક ગુજરાતીમાં સમાચાર તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર તો ખરા જ. તો દોસ્તો, જ્યાં પણ રહો રહો ખુશ, રહો આબાદ અને સાંભળતા રહો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર.

0: तमाशा फिल्म का गाना आप सुन रहे थे अलका याग्निक और अरिजीत सिंह की आवाजों में। इरशाद कामिल के बोल थे, एआर रहमान का संगीत था। चित्रलोक कार्यक्रम के बाकी गाने छोटे से ब्रेक के बाद।
1: मजबूत पायो, उज्जवल भविष्य, निपुण गुजरात अभियान साथे शिक्षणमां नवी उड़ान, पायानी साक्षरता अने संख्या ज्ञान द्वारा दरेक बाळकने सक्षम बनाववानो संकल्प, निपुण बाळक निपुण भारत, वाचन लेखन अने गणननी आवश्यक कुशलताओ साथे बाळकोना सर्वांगी विकास तरफ एक महत्वपूर्ण पगलू, निपुण शाळा निपुण गुजरातथी साकार थई रह्यु छे निपुण भारतनुं स्वप्न, विकसित गुजरात विकसित भारत, शिक्षण विभाग गुजरात सरकार।
2: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર। સવારના 9 થયા છે, સમય છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થાનો। તો પ્રસ્તુત છે અનુરૂપ વિવાહ સંસ્થા।
3: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા।
4: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ। નમસ્તે ગૌરીબેન।
5: નમસ્તે શ્રોતાઓ।
4: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
5: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ। અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ। શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી। તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો। તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો।
4: બરાબર, હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે। પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
5: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા। તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા

0: અમદાવાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે. તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
1: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 9911 આ નંબર પર, 1800 2677 9911 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
0: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા,
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 9911 આ નંબર પર, 1800 2677 9911 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર 96.7 FM પરથી કરવામાં આવ્યું.
5: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
4: દોસ્તો, આપકે રેડિયો સેટ પર આપને ટ્યુન કિયા હૈ ભારત કા સબસે લોકપ્રિય ચેનલ વિવિધ ભારતી. આઈએ

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી. બરાબર 10 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી સેશલ્સની મુલાકાતે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ગઈકાલે નેધરલેન્ડ્સના રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નશાબંધી નિર્મૂલન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. ભારત યુકે વ્યાપક આર્થિક વેપાર કરાર વૈશ્વિક અર્થતંત્રને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ રહેશે. નીટ યુજી પુનઃ પરીક્ષા ચકાસણીને પડકારવા માટે આગામી 28 જૂન સુધી વાંધા અરજી કરી શકાશે. સરકારે પાસપોર્ટની અરજીમાં ફીમાં વધારો કર્યો. નવા પાસપોર્ટ માટે 2500 જ્યારે તત્કાળ માટે 6000 ખર્ચ થશે. સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક LPGના પુરવઠા પરના તમામ ક્ષેત્રીય નિયંત્રણો દૂર કર્યા. ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિર દાન વિસંગતતા કેસમાં 3 લોકોની ધરપકડ કરી. વેનેઝુએલાના નેશનલ એસેમ્બલીના પ્રમુખે જાહેરાત કરી છે કે ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 188 થયો. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પૂર્વે 12908 ઉદ્યોગકારોને 1432 કરોડની સહાય ચૂકવાઈ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવ્યું. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13600 કરોડના માદક પદાર્થો ઝડપ્યા. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી શહેરના 100થી વધુ સ્થળોએથી 3 દિવસમાં 224 લોકોને રેસ્ક્યુ કરાયા. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. રાજકોટ જિલ્લા બાળ શ્રમિક ટાસ્ક ફોર્સે જેતપુર તાલુકાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં દરોડા પાડી 24 બાળ શ્રમિક તથા 1 તરુણ શ્રમિકને શ્રમ કાર્યમાંથી મુક્ત કરાવ્યા. અમદાવાદના સુભાષ બ્રિજનું પુનઃનિર્માણ આધુનિક ધોરણો અને આગામી 100 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.

સ્વર અને સંગીત બ્રિજ જોશીના. જી હા બાળમિત્રો, પ્રાર્થના એ બાળકોના કુદરત સાથેના અનુસંધાનને મજબૂત બનાવે છે, તેને નમ્ર, સંસ્કારી અને કૃતજ્ઞ બનાવે છે અને ઈશ્વરની મહાનતાનો તેને સ્વીકાર્ય બનાવે છે. આ બાળકોને વાર્તાઓ બહુ ગમે છે, પછી એ વાર્તાઓ દોસ્તો સાથેની કરેલી હોય કે પછી ઘરના દાદા દાદી સાથે.

જી હા દોસ્તો, બાળકો સાથે મન ભરેલી વાર્તા કરવાની અને ખાધું પીધુંને મોજ કર્યુંની ગમ્મત કરવાની. બાળકોનું મન એ ખૂબ જ જિજ્ઞાસુ હોય છે. તેની તર્કશક્તિ અને કલ્પનાશક્તિ વિસ્તાર પામે તે માટે નાના નાના જોડકણા અને ઉખાણાની મોજ મસ્તી સાથે તેના જ્ઞાનમાં અને તેની તર્કશક્તિમાં વધારો કરે છે. આવો માણીએ કેટલાક ઉખાણા.

0: મનગમતા બાળ ગીતો આપ માણી રહ્યા છો આજના ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. મિત્રો, બાળ વાર્તા, બાળ ગીતો અને ઉખાણા જ્યારે ભૂલાતા જાય છે ત્યારે તેને જીવંત રાખીએ. એક નાનકડો વિરામ અને ત્યારબાદ ફરીથી મળીએ 96.7 FM વિવિધ ભારતી પર.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી. હમણાં જ ઉખાણામાં સાંભળ્યું તેમ હવા કરતા હલકો અને હવા ભરો તો થઈ જાઉં બમણો. આ ભૂલકાઓને નાના રમકડાની સાથે સાથે ફુગ્ગાનું અને ફુગ્ગાવાળાનું પણ એક અનોખું આકર્ષણ હોય છે. એક હવામાં ઉડતો ફુગ્ગો તેમને જાણે કલ્પનાની પાંખે બેસાડીને ઊંચે ગગનમાં લઈ જાય છે.

0: ને મોટો થઈને ફૂટે એ તો ફટાક,
1: ફૂલી ફૂલી ને મોટો થઈને ફૂટે એ તો ફટાક,
0: બાળકને એ અવાજ ગમતો તાળી પાડે પટાક.

બાળકો ગમ્મત સાથે શિક્ષણ મેળવે અને તેનામાં સહકાર સાથે શારીરિક, માનસિક અને સુસંસ્કારોનો વિકાસ થાય તે જરૂરી છે. જો શ્રેષ્ઠ શિક્ષકોનો સાથ અને સરસ મુક્ત વાતાવરણ મળે તો બાળકો ફૂલની જેમ ખીલી ઉઠે છે. આજે ડિજિટલ યુગમાં જ્યારે બાળકો વધુ પડતા સોશિયલ મીડિયા સાથે જોડાઈ રહ્યા છે ત્યારે તેમને દેશી રમતો સાથે, મિત્રોની નિર્દોષ રમતો સાથે જોડાવા જરૂરી છે, જેથી તેમનો શારીરિક વિકાસ અને સામાજિક ઉન્નતિ થાય. બાળકોને આંગણામાં મુક્ત મને રમવા દો અને અણમોલ બાળપણને મન ભરીને માણવા દો.

આ બાળગીતોમાં સ્વર હતો બાળદોસ્તોનું અને સંગીત હતું શ્યામલ સૌમિલ મુનશીનું. આપ રમો, ભણો અને ખૂબ જ આગળ વધો. તો બાળદોસ્તો, આજના કાર્યક્રમમાં તમને મજા આવી હશે. આવી જ મોજીલી સફર સાથે ફરીથી મળવા આવીશ વિવિધ ભારતી 96.7 FM પર. ત્યાં સુધી પ્રજ્ઞેશના નમસ્કાર.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત.

90 વર્ષની ગૌરવશાળી યાત્રા, શાનદાર કાર્યક્રમો અને જાનદાર ચાહકો. જી હા, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી 96.7 FM. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. દોસ્તો, આજે છે 26 જૂન, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ. નશીલા પદાર્થો અને તેના સેવનથી થતી શારીરિક માનસિક તકલીફોથી લોકોને અવગત કરવા, તેનાથી પેદા થતી કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓના કારણે કુટુંબ, સમાજ અને દેશની પ્રગતિમાં અવરોધ ઊભો થાય છે તે બાબતે જાણકારી આપવા માટે આ દિવસની ઉજવણી થાય છે. આવો આપણે

પણ એક સશક્ત, નશામુક્ત અને શારીરિક માનસિક રીતે તંદુરસ્તી ભર્યું ઉર્જાવાન જીવન જીવીએ અને નશીલા પદાર્થોથી દૂર રહીએ. અને હવે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમની પ્રથમ પ્રસ્તુતિ.

અરિજિત સિંગ ચિન્મયા શ્રીપદાનો સ્વર હતો. સંગીતકાર શંકર અહેસાન લોય, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય. ફિલ્મ હતી ટુ સ્ટેટ્સ. અને હવે ધ્વનિ તરંગોના તાલ પર દમ લગા કે હૈસા ફિલ્મનું ગીત. કૈલાસ ખેર, જ્યોતિ નુરાન અને સુલતાન નુરાનનો સ્વર. સંગીતકાર અનુ મલિક, ગીતકાર વરુણ ગ્રોવર.

વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. મિત્રો, તમે જ્યારે કોઈને મેઘધનુષ બતાવતા હો ત્યારે કામ તમારી રાહ જોઈ શકે છે, પણ તમે કામ પૂરું કરો ત્યાં સુધી મેઘધનુષ તમારી રાહ નહીં જુએ. બિલકુલ એની જેમ જ જીવન સિગરેટની જેમ ફૂંકાઈને ફેંકાઈ જવા માટે નથી, પરંતુ અગરબત્તીની જેમ સળગીને સુગંધ આપવા માટે છે.

આ જગત જ્યારે કનડતું રહે, તમારા પ્રશ્નો અને તમારી ચિંતા જ્યારે તમારો પીછો ના છોડે, પણ તમે તો હોશિયાર છો, સભાન છો, નશાનો સાથ ગમે ત્યારે છોડી શકો છો. તમારામાં કંઈક સારું છે જેને જગાડો. લાખો નિરાશામાં પણ એક આશા શોધો. સફર આસાન થઈ જશે.

બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સ્વર હતો અખિલ સચદેવા, મનશીલ ગુજરાત અને સાથીઓનો, ગીતકાર સંગીતકાર અખિલ સચદેવા. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. મિત્રો, મોબાઈલ સ્લો કે હેંગ થઈ જાય છે ત્યારે આપણે બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી દઈએ છીએ. બસ એવી જ રીતે જીવન પણ સ્લો થઈ જાય કે હેંગ થઈ જાય ત્યારે બિનજરૂરી યાદોને ડિલીટ કરી દેવી.

જી હા દોસ્તો, આ હતી કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. જીવન યાદગાર અને મૃત્યુ હંમેશા શાનદાર હોવું જોઈએ. નશો કરીને યાદગાર જીવનને પાયમાલ ના કરીએ.

આપના રેડિયો સેટ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 11 થવા જાય છે. બરાબર 11 વાગે સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી સેલ્સેલ્સની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોહરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. રાજ્યભરમાં આજે મોહરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચેટર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે ઉત્તરાખંડમાં રુદ્રપુરમાં ખેતી બચાવો અભિયાન કાર્યક્રમમાં ખેડૂતો સાથે વાતચીત કરશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના વેપાર અને ઉદ્યોગ મંત્રી પીટર કાયલ સાથે વાતચીત કરી. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આજે માય ભારત પોર્ટલ પર રાષ્ટ્રીય નશા મુક્તિ ક્વિઝ શરૂ કરશે. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોર્મુઝ સામુદ્રધુનીમાં ફસાયેલા જહાજોને બચાવવાના પ્રયાસો પર રોક લગાવાઈ છે. વેનેઝુએલામાં આવેલા 7.2 અને 7.5ના તીવ્રતાના બે વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધીને 235 થયો. ભાવનગરના મોખડકા ગામમાં ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે આજે ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે બોટાદ અને મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. આઈસીસી મહિલા T20 વિશ્વકપ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0થી પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.
1: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7.

એફએમ 90 વર્ષની સોનેરી સફર મનોરંજનની મહેફિલે સૌને દીવાના કરી દેતા કાર્યક્રમો એ જ છે આકાશવાણીનું નજરાણું. આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે અને હું છું તમારો રેડિયો દોસ્ત અને હોસ્ટ પ્રજ્ઞેશ વ્યાસ. સ્વાગત છે આજના દિલસે કાર્યક્રમમાં. દોસ્તો, પ્રેમની દુનિયા એ અરસપરસના મેળ વગર અધૂરી રહે છે. મારા સરનામે પણ જાણે હું મને મળતો નથી, મારા સરનામે પણ જાણે હું મને મળતો નથી. દિશાઓ જાણે ભાન ભૂલી છે, જાણે હું દીવાનો છું કે પછી તું દીવાની.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક સાથે સાથીદારોનો સ્વર ફિલ્મ હતી કુછ કુછ હોતા હૈ. સંગીતકાર જતીન લલિત, ગીતના શબ્દ લખ્યા હતા સમીરે. પ્રણયની ભાષા અને દુનિયા આ બંને નોખા છે. અહીં દીવાના પણ એ જ જીવનનો મર્મ છે અને એક હેતુ બની જાય છે. ક્યારેક સુનમુન, ક્યારેક વાતોના પહાડ, પ્રેમની વર્ષા અને મીઠા ઝઘડા જેવા વાદળોનું ગડગડાટ. ક્યારેક લડવું, ક્યારેક ઝઘડવું, ક્યારેક રિસાઈ જવું અને ફરીથી પાછું માની જવું, ક્યારેક હસવું તો ક્યારેક રડવું. આ દીવાનગી નહીં તો બીજું શું છે?

કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ફિલ્મ ઇંગ્લિશ બાબુ દેશી મેમનું આ ગીત આપે સાંભળ્યું. સંગીતકાર નિખિલ વિનય, ગીતના શબ્દ લખ્યા હતા યોગેશે. દિલસે કાર્યક્રમમાં વિવિધ ભારતી 96.7 FM પર આજની સફર દીવાના પન્ના રસ્તા પર છે, જ્યાં તમને મળશે એક દીવાનો અને એક દીવાની પણ. શ્રેયા ઘોષાલનો સ્વર. સંગીતકાર સાહિલ પ્રિતેશ, ગીતકાર સિદ્ધાર્થ ગરિમા. ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું ગીત આપના રેડિયો સેટ પર.

ફિલ્મ બાજીરાવ મસ્તાનીના આ ગીતમાં સ્વર હતો શ્રેયા ઘોષાલ, સાથીદારો અને ગણેશ ચંદાશિવનો. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો થીમ બેઝ કાર્યક્રમ દિલસે, જે પ્રસારિત થાય છે દરરોજ સવારે 11:02 માત્ર 96.7 FM પર. બે દીવાની જિંદગી મળે પ્રેમ કદાચ ત્યારે જ સર્જાતો હશે. એકબીજાને દીવાના સમજવાની રીત તો જાણે વર્ષો જૂની છે.

0: આશા ભોંસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ હમ કિસી સે કમ નહીનું આ ગીત હતું. સંગીતકાર રાહુલ દેવ બર્મન અને ગીતના શબ્દ લખ્યા હતા મજરૂહ સુલતાનપુરીએ. મિત્રો, આપણે ના બોલીએ તેમ છતાંય કંઈક સંભળાય, ના કહેવાનું મન હોય છતાંય કંઈક કહેવાય, જેની દરેક અદા લાગે પ્રેમની પુકાર, તે જ છે દીવાનગી. મળતા હતા, મળીએ છીએ અને આમ જ મળતા રહીશું 96.7 FM વિવિધ ભારતી પર.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
3: FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. તરન્નુમ કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન છે. આજના કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવીએ મોસમ ફિલ્મનું લતા મંગેશકર અને મોહમ્મદ રફીનું ગાયેલ આ ગીત, શબ્દરચના ગુલઝારની.

શ્રોતા મિત્રો, આજે નશીલી દવાઓનો દુરુપયોગ અને અવૈધ તસ્કરીના વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય દિવસ છે, સાથે યાતના પીડિતના સમર્થનમાં સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય દિવસ. આજે મહોરમ પણ છે અને છત્રપતિ શાહુજી મહારાજની જન્મજયંતિ છે. તો આ સર્વે દિવસોની આપ સર્વે શ્રોતા મિત્રોને મંગલકામનાઓ પાઠવીએ છીએ. મહોરમની આપ સર્વે શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ મંગલકામનાઓ. અને આજે નશીલી દવાઓનો દુરુપયોગ કરીને જે અવૈધ તસ્કરી થાય છે, જેમાં આપણું આજનું યુથ, જે યુવાઓ એમાં સંડોવાઈ રહ્યા છે, એમનું આખું ભવિષ્ય બગડે છે. અને એ ન બગડે અને એના વિરુદ્ધમાં એક ઝુંબેશ ચાલી રહી છે કે નાના નાના બાળકો, સ્કૂલના બાળકો હોય છે, પછી યુવાનો હોય છે, એમને કોઈ પણ રીતે આવી નશીલી દવાઓ કે જેને ડ્રગ્સ કહીએ છીએ એ આપીને એમનું જીવન બરબાદ કરવામાં આવી રહ્યું છે. તો આપણા સર્વેની પણ એક જવાબદારી બને છે એ વિશે જ્યાં પણ ઝુંબેશ ચાલી રહી હોય એમાં આપણે સહભાગી બનીએ. આપણી આજુબાજુ કે આપણા પોતાના બાળકો કે પરિવારના મિત્રોના બાળકો, જેમાં સમાજના બાળકોને તમને જ્યાં પણ ખબર પડતી હોય ત્યાં એમને રોકવાનો, એમને સમજાવવાનો પ્રયત્ન આપણે કરી શકીએ. અને આવી નશીલી દવાઓના દુરુપયોગ અને અવૈધ જે તસ્કરી થઈ રહી છે એના વિરુદ્ધ આપણે પણ આપણો સહભાગ આ રીતે આપી શકીએ. બાળકોને સાચવવા ખૂબ જરૂરી છે, કારણ કે તે જ આપણું ભવિષ્ય છે. અને ભવિષ્ય અગર અત્યારથી જ અંધકારમય હશે તો દેશને પણ બચાવવો મુશ્કેલ થઈ જશે. તો આજે નશીલી દવાઓના દુરુપયોગ અને અવૈધ તસ્કરીના વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય દિવસ છે, તે માટે આપણી જવાબદારી નિભાવીએ. સાથે યાતના પીડિત લોકો, યાતના પીડિત એટલે કોઈ પણ યાતનાની વાત છે, જ્યાં પીડિત લોકો છે તેઓને ઘણી બધી યાતનાઓ, જે કહી શકાય કે કોઈક બાળકો છે કે છોકરીઓ છે કે દીકરીઓ છે, એમની સાથે પણ કશુંક અઘટિત બનતું હોય છે, ત્યારે એ લોકોને દોષ આપીને એમને જ વારંવાર એ યાતના ફરી માનસિક રીતે મળે એવું સમાજમાં થતું હોય છે. તો એ ન થાય અને જેણે પણ ગુનો કર્યો છે તેને એની સજા મળે, અને જેમને યાતના મળી છે એમને સાંત્વના આપીને આગળ એમનું રિહેબિલિટેશન થઈ જાય, એ લોકો મેન્ટલી પણ સ્ટ્રોંગ થઈને સમાજમાં એમના ભવિષ્ય બનાવીને આગળ વધે, એ માટે પણ આપણો સહભાગ સમાજ

માટે જરૂરી છે, તો આપણે એ રીતે પણ આપણી સહભાગિતા નોંધાવી શકીએ છીએ. યાતના પીડિતના સમર્થનમાં આજે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય દિવસ છે, તો એ પણ આપણે આપણી ફરજ બજાવવાની ભૂલીશું નહીં. સાથે મહોરમની સર્વે શ્રોતા મિત્રોને ફરી એક વખત મંગલ કામનાઓ પાઠવીએ છીએ. અને છત્રપતિ શાહુ મહારાજજીની પણ આજે જન્મ જયંતિ છે. છત્રપતિ શાહુ મહારાજ જે એમના સમયમાં લોકશાહી આજે જે દેશમાં ચાલે છે એવા વિચારોવાળા હતા. રાજાશાહીમાં પણ એમણે લોકશાહીના કામ કર્યા છે. એમની પ્રજા માટે, એ લોકો જે હતા, જે નાગરિક હતા, એ બધાને સમાન અધિકારો મળે એ માટે છત્રપતિ શાહુજી મહારાજજીએ ખૂબ જ મહેનત કરી હતી. અને બધું એમણે એ નિયમો પણ એ લોકોએ લાગુ કરાવ્યા એમના સમયમાં. કારણ કે છત્રપતિ શાહુજી મહારાજ એ સેક્યુલરિઝમમાં માનતા હતા, રાજાશાહી હતી, પણ છતાં એમની પાસે સત્તા હતી તો દરેક મનુષ્ય માટે એમણે અધિકારો આપવાનો પ્રયત્ન કર્યો હતો. તો એવા છત્રપતિ શાહુજી મહારાજની જન્મજયંતિ આપ સર્વે શ્રોતા મિત્રોને મંગલ કામનાઓ પાઠવીએ છીએ. કાર્યક્રમમાં હવે આગળ વધીશું. તરન્નુમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. નાઇટ ઇન લંડન આ ફિલ્મનું આપને ગીત સંભળાવીશું. મોહમ્મદ રફીનું ગાયલ, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને શબ્દરચના આનંદ બક્ષીની.

શ્રોતા મિત્રો, 7 ડિસેમ્બર 1987ના સંકલ્પ 42-112 દ્વારા મહાસભાને માદક દ્રવ્યોના દુરુપયોગ અને અવૈધ્ય તસ્કરીના વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય દિવસના રૂપમાં 26 જૂનને આ દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેઓ માદક દ્રવ્યોના ઉપયોગથી મુક્ત આંતરરાષ્ટ્રીય સમાજનું લક્ષ્ય જો પ્રાપ્ત કરવામાં કાર્યવાહી અને સહયોગ જો મજબૂત હોય તો આ સંકલ્પની અભિવ્યક્તિ થઈ શકે. વિશ્વભરમાં વ્યક્તિઓ, સમુદાયો અને વિભિન્ન સંગઠનો દ્વારા દરેક વર્ષે સમર્થિત આ વૈશ્વિક આયોજનનો ઉદ્દેશ્ય સમાજમાં અવૈધ્ય માદક પદાર્થો દ્વારા ઉત્પન્ન બહુ મોટી સમસ્યાના વિશે જાગૃતતા ફેલાવવાનો છે. થોડાક દશકો પાછળ જઈએ તો વૈશ્વિક સ્તર પર માદક પદાર્થોનું સેવન અને બજારમાં ઉપલબ્ધ માદક પદાર્થોની સંખ્યામાં વૃદ્ધિ એટલે કે વધારો થયો છે. હવે તે વૈશ્વિક ઓપિયોઇડ બજારોમાં હેરોઇનનું બહુ સદીઓથી વર્ચસ્વ છે. ઓપિયોઇડની અવૈધ્ય આપૂર્તિમાં બદલાવોના સતત એમાં આપણને ચુનૌતી મળી રહી છે, એનો સામનો કરવો પડ્યો રહ્યો છે. કોકીન છે કે એ બધી વસ્તુઓ જે માદક પદાર્થો કહેવાય છે એનું ખૂબ જ જોખમ વધી રહ્યું છે અને બજારોમાં આનો વેપાર વધી રહ્યો છે. માદક પદાર્થોની તસ્કરીના જે લોકો છે, જે ગુઠ છે, જે ગઠબંધનો છે, જે ગિરોહ છે, એમના લક્ષિત સમૂહો સુધી પહોંચવા અને તેમને શોધીને ડ્રગ્સ અધિકાર અને એ વધારેમાં વધારે એમનો ઉપયોગ એમના સુધી પહોંચી રહ્યો છે, બાળકો સુધી, યુવાઓ સુધી, એ લોકોને શોધીને એનો જે ધંધો છે એને બંધ કરવા માટે આ દિવસનો ઉદ્દેશ્ય છે કે એમાં જાગૃતતા ફેલાવવામાં આવે. તો વિશ્વ આંતરરાષ્ટ્રીય આ દિવસમાં આપ સર્વે શ્રોતા મિત્રો ને ફરી એક વખત કહેવામાં આવી રહ્યું છે કે આપણી જવાબદારી છે આપણા ઘરના બાળકો, પરિવારના બાળકો, યુવા જે લોકો અત્યારે એમનું કરિયર બનાવી રહ્યા છે કે એમને ભણવાની ઉંમર છે, ત્યારે જ આ એવા જ બાળકોનો આ લોકો શિકાર કરતા હોય છે માદક દ્રવ્યો વેચવા માટે અને એમનું ભવિષ્ય બગાડતા હોય છે. તો આપણી ફરજ અદા કરીએ અને જ્યાં પણ લાગે ત્યાં બાળકોને સમજાવવાનો પ્રેમથી પ્રયત્ન કરીએ. કારણ કે બાળકોને જ્યારે તમે ગુસ્સે થઈને કશું કહેવામાં પ્રયત્ન કરશો તો એ નહીં સમજે. કોઈ પણ પ્રકારનું, કોઈ પણ ઉંમરનું બાળક છે કે યુવા અવસ્થા સુધી પહોંચેલું બાળક છે, એને હંમેશા પ્રેમથી એક સાયકોલોજી સમજીને જો સમજાવવામાં આવે તો બાળક પ્રેમથી બહાર નીકળી શકે છે. એને સાંત્વના અને સપોર્ટની જરૂર હોય છે. જો આવી વસ્તુઓથી એડિક્ટેડ થઈ ગયેલું બાળક કે યુવા છે તો એને સાયકોલોજીકલી ટ્રીટમેન્ટ આપીને, મેન્ટલી એને સમજાવીને, એની જે પણ પ્રકારનું મેડિકેશન છે એ કરાવીને તમે એમે એમ બહાર કાઢી શકીએ છીએ. તો આ વાત છે કે અત્યારે ખૂબ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે માદક દ્રવ્યોનો સ્કૂલોમાં, કોલેજોમાં. તો દરેક માતા પિતા અને દરેક જાગૃત નાગરિકની ફરજ છે કે આ વિશે વિચારે, ખૂબ જ સૂક્ષ્મતાથી ઓબ્ઝર્વેશન કરે અને આવા લોકોને પકડાવવામાં અને પોતાના બાળકોને એમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં મદદરૂપ થાય. તો કાર્યક્રમમાં હવે આગળ વધીશું. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી અને કાર્યક્રમ તરન્નુમ. આપ સાંભળી રહ્યા છો 96.7 FM દૂર કી આવાઝ. આ ફિલ્મનું હવે આપને ગીત સંભળાવીએ, મોહમ્મદ રફીનું ગાયન, રવિનું સંગીત અને શબ્દરચના શકીલ બદાયુનીની.

શ્રોતા મિત્રો, નશીલી દવાઓના ઉપયોગ દુરુપયોગ કરીને અવૈધ તસ્કરીના વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય દિવસ છે આજે. નશો જીવનને નષ્ટ કરે છે, જ્યારે સંયમ જીવનને સમૃદ્ધ બનાવે છે. આવો 26 જૂને સંકલ્પ કરીએ કે આપણે પોતે પણ નશાથી દૂર રહીશું અને સમાજને પણ વ્યસનમુક્ત બનાવવામાં યોગદાન આપીશું. નશો છોડો, ભવિષ્ય જોડો. વ્યસન નહીં, જીવન પસંદ કરો. સ્વસ્થ યુવા, સમૃદ્ધ રાષ્ટ્ર. નશાને ના કહો, જીવનને હા કહો. જે શાળા કોલેજ અથવા મોટી મોટી સંસ્થાઓની બહાર જે ડ્રગ્સ વેચવામાં આવે છે, જે નશીલી પદાર્થો વેચવામાં આવે છે અને બાળકો કોઈના કોઈ રીતે એમનો ભોગ બની જાય છે, તો એવા બાળકોને કહેવામાં સમજાવવામાં આવવા જોઈએ કે આ બધામાંથી બહાર નીકળી શકાય છે. એકવાર એમાં ગયા પછી પૂરી જિંદગી એમની બરબાદ થઈ જતી હોય છે. તો એવા બાળકોને હંમેશા સાંત્વના આપીને હાથ લંબાવીને ઊભા કરવા એ જરૂરી છે, અને એને માટે એમને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે અને સાંત્વના આપીને એમને આગળ વધારી શકાય. તો સંજુ ફિલ્મનું ગીત હવે સાંભળીશું, સુખવિંદર સિંઘ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં ગવાયેલ. વિક્રમ મોન્ટરોઝનું સંગીત અને શબ્દરચના છે શેખર અસ્તિત્વની. શ્રોતા મિત્રો, બાળકો જે સાંભળી રહ્યા હોય, યુવાઓ જે સાંભળી રહ્યા હોય, એમને કહેવાનું થાય કે કોઈ પણ જીવનમાં સમસ્યા આવે છે તો એનું હંમેશા સમાધાન પહેલાં હોય છે, અને જીવન છે હંમેશા સારું જ અને બહુ સુદૃઢતાથી ચાલતું નથી. હંમેશા કોઈની કોઈ સમસ્યા આવતી રહે છે, પણ એને બેલેન્સ કરીને જીવવામાં આવે તો એને જ જિંદગી કહેવાય છે. સમસ્યા આવે છે તો એમાંથી નીકળવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. મનને મક્કમ અગર બનાવીશું તો જે ધારીશું એ કરી શકીશું. અને મન છે એક જાદુ છે, માણસનું મગજ જાદુ છે. એને જે પણ પ્રકારે તમે વાળવામાં પ્રયત્ન કરશો એ રીતે એ વળશે અને એ જ રીતે એ કામ કરશે.

મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અગર જોવામાં આવે તો જે પાવલોવ કે જે બધા વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા છે તેમાં પણ એવું છે કે વાંદરા ઉપર કે ચિમ્પાન્ઝી ઉપર કે ઉંદર ઉપર જે પ્રયોગો કરવામાં આવે છે માનસિક જે માણસનું વલણ છે એના ઉપરના જ એ બતાવવામાં આવ્યું છે કે આ રીતે માણસ પણ પોતાની જીવનમાં આગળ વધી શકે છે અને એક અનુસંધાન જો સાધવામાં આવે કોઈક વસ્તુ કરવામાં આવે છે કે ઘંટડી વગાડવામાં આવે જ્યારે કૂતરાને ખાવાનું આપવામાં આવે છે તો જ્યારે પણ ઘંટડી વાગે ત્યારે કૂતરાના મોઢામાંથી લાળ પડે છે ભલે પછી એને ખાવામાં આપવા આવે કે ના આવે તો આપણે મનુષ્ય પણ આપણા મનને એવી રીતે એનએલપી જેને કહેવાય છે એ કરી શકીએ છીએ અને ન્યુરો લેંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ જેને કહેવાય છે તો તમે તમારા મનને પણ એવી જ રીતે મક્કમ કરીને એ રીતે મજબૂત કરીને એક પ્રોગ્રામ ગોઠવી શકો છો કે આમાંથી નીકળવા માટે કોઈક એવી વસ્તુને આ એડિક્શનને કાઢવા માટે કંઈક સારું એડિક્શન અપનાવવાનું છે કે તમે સવારે નીકળી જાઓ ચાલવા દોડવા જીમમાં કે સ્વિમિંગ કરો કોઈ પણ પ્રકારની કસરત કરો તો એનાથી તમે ડિપ્રેશન છે કે આ જે એડિક્શન છે એમાંથી બહાર નીકળી શકશો પણ પહેલી વાત છે કે તમે તમારા મનને મજબૂત કરો અને તો હરેક મેદાન તમે સર કરી શકશો હરેક મેદાન ફતે કરી શકશો દરેક લડાઈ જીવનની તમે જીવી શકશો જીતી શકશો તો આપ સર્વેને ફરી એક વખત શુભકામનાઓ આપીએ છીએ સાથે યાતના પીડિતોના સમર્થનમાં સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રીય દિવસ છે આજે તો શ્રોતા મિત્રો એમાં એ જ વસ્તુ છે કે યાતના એટલે જે પણ મનુષ્યને જે તકલીફો પડે છે કોઈક બીજા જ વ્યક્તિઓ દ્વારા પણ પડે છે કે કોઈને કિડનેપ કરવામાં આવે છે કે કોઈનો રેપ થાય છે કે કોઈ પણ વસ્તુ એવી છે જેના લીધે કોઈ વ્યક્તિને યાતના પડી છે તો યાતના શારીરિક હશે ત્યારે માનસિક પણ એની અસર એનાથી પણ ઘણી વધારે હશે તો શરીર હંમેશા બીમાર થવા નહીં એ હંમેશા સાજું થવા બન્યું છે કંઈ પણ હશે એ ધીરે ધીરે પોતાની જાતને રિપેર કરશે પણ મન છે એને તમારે પોતે રિપેર કરવું પડશે મનને તમારે ઊભું કરવું પડશે તો શરીર જાતે ઊભું થઈ જશે તો યાતના પીડિત તોના સમર્થનના આંતરરાષ્ટ્રીય દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આજે પણ મનાવવામાં આવી રહ્યો છે એની પણ આપ સર્વેને એક સંકલ્પ લેવાની વાત છે કે એમાંથી પણ નીકળવાની વાત છે મનને મજબૂત કરીએ તો દરેક સમસ્યામાંથી બહાર નીકળી શકાશે તો ચાલો સાંભળીએ કાર્યક્રમનું આ છેલ્લું ગીત

0: શ્રોતા મિત્રો, સંજુ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. સુખવિંદર સિંઘ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં ગવાયેલ. ફરી એક વખત યાતનાઓ અને તકલીફોમાંથી બહાર નીકળવા માટે મનને મજબૂત કરવું જરૂરી છે, તો દરેક મેદાન ફતેહ કરી શકાય છે. અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો મગજ એક જાદુ છે, એને અગર ટ્રેન કરવામાં આવે તો જે ધારો એ કરી શકો છો. તો આપ સર્વે શ્રોતા મિત્રોને ફરી એક વખત શુભકામનાઓ પાઠવીએ છીએ. આગળ વધો, સ્વસ્થ રહો અને ખુશ રહો. 96.7 FM પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. 12 વાગે બરાબર આપને સંભળાવીશું ન્યૂઝ હેડલાઇન્સ.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી સેસેલ્સની મુલાકાતે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ગઈકાલે નેધરલેન્ડ્સના રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નશામુક્ત ભારત નિર્માણના સંકલ્પને ફરીથી મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સ સામેની લડાઈમાં સામેલ લોકોના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી શાહે કહ્યું કે ભારતે ડ્રગ્સના દુરુપયોગના વૈશ્વિક પડકાર સામે સૌથી મજબૂત લડાઈ લડી છે. ઉત્તર પ્રદેશ પોલીસે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવેલા પ્રસાદ અને દાનની કથિત ઉચાપતના સંદર્ભમાં નોંધાયેલી પહેલી FIRમાં 8 નામાંકિત આરોપીઓની ધરપકડ કરી. અમેરિકામાં આયોજિત બીજા પેક્સ શિખર સિલિકા શિખર સંમેલનમાં ભારતે 34 અન્ય દેશો સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. વાવથરાદ ખાતે નશામુક્તિ અંગે જનજાગૃતિ લાવવા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોબેલ યુનિવર્સિટી સિટી કેમ્પસ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું. જૂનાગઢ જિલ્લામાં યુવા આપદા મિત્ર યોજના અંતર્ગત 7 દિવસીય આપદા વ્યવસ્થાપન તાલીમ યોજાશે. પોરબંદર મહાનગરપાલિકામાં સ્ટાફ રિવ્યૂ બેઠક યોજાઈ. રાજ્યભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયાનો જુલુસ નીકળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહોરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. ફિફા વર્લ્ડ કપમાં આઇવરી કોસ્ટે કુરાકાઓને 2-0 હરાવીને પહેલીવાર નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. ક્રિકેટમાં આજે ભારત બેલફાસ્ટમાં પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3-0 પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ વિવરણ. હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા. યાદો કે મહેફિલ આ કાર્યક્રમ આપ સાંભળશો બરાબર 12:05, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર સુરીલા સફર આપ સાંભળશો બપોરે 1:00.

જય ઘોષ. આ સાંભળશો બે વાગે ગુજરાતી ગીતો, જેમાં સુગમ સંગીત આપ સાંભળશો બપોરે 2:35, 35 મિનિટે 3 વાગે સખી સહેલી.

ટારા જેમાં ગીતો ભરી કહાની આજે સાંભળશો સાંજે 4 વાગે 5 વાગે કાર્યક્રમ સરગમ. સુરીલી સાંજ આપ સાંભળશો 5:30 સુરીલા સફર કાર્યક્રમ સાંજના 6 વાગે 7 વાગે જય માલા. આઠ વાગે કાર્યક્રમ હવા મહેલ ચિત્રલોક આપ સાંભળશો 8:15 આપ કે લીએ કાર્યક્રમ રાત્રિના 9:00 9:30 ફિલ્મ સંગીત 10 વાગે કાર્યક્રમ છાયા ગીત અને 10:30 ઢલતી જાય ઇરાત. તો આ હતી રૂપરેખા હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની. શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પર 96.7 FM પર. હવે જઈશું મુંબઈ કેન્દ્ર તરફ અને સાંભળીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ. યાદો કી મહેફિલ.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
0: પિઝા પાર્ટી.
2: યે,
1: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈ

0: પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો.
1: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
0: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
4: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
8: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
8: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
9: ગુલચન બાવરા, રાહુલ દેવ બર્મન, સત્તે પે સત્તા.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

યાદો કી મહેફિલ આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયરનો. 12:30 આપને સંભળાવીશું મહિલાઓનો કાર્યક્રમ સહિયર.

0: મિત્રો, આજની તારીખ કઈ છે ખબર છે? ખબર તો બધાને હશે જ, પણ આજની તારીખ એવી છે ને કે વાંચીએ એટલે એક અલગ જ રોમાંચ થાય. 26/6/26, તારીખ 26 અને વર્ષ પણ 26. બગડો અને છગડો, માત્ર આ બે અંકથી જ આખી તારીખ બની ગઈ છે. મિત્રો, સતત આગળ ને આગળ વધતા રહેતા દિવસો, મહિના અને વર્ષમાં ક્યારેક ક્યારેક આવા વિશિષ્ટ સંયોજન બનતા રહે છે જે સૌનું ધ્યાન ખેંચે. તો આવા જ વિશિષ્ટ ઉમળકા સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહ્યર કાર્યક્રમમાં આપ સૌનું હર્ષભેર અને હોંશભેર સ્વાગત અભિવાદન. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: અલ્પા, સામાન્ય કરતા કંઈક અલગ થાય, કંઈક વિશિષ્ટ થાય એટલે એ તરફ બધાનું ધ્યાન તો ખેંચાય જ. એ સાવ સાચું છે. અને એમાં પણ વિશિષ્ટતા એવી હોય કે એનાથી કંઈક ફાયદો થવાનો હોય તો બધાને ગમે. પણ અમુક પ્રવૃત્તિઓ એવી હોય છે જે વ્યક્તિને, સમાજને, દેશને, બધાને નુકસાનકારક હોય છે. જેમ કે અમુક લોકો નશીલા કે માદક દ્રવ્યો, જેને આપણે ડ્રગ્સ તરીકે જાણીએ છીએ, એની ગેરકાયદેસર હેરફેર સાથે સંકળાયેલા હોય છે.
0: હા લિપિ, કોઈએ ખોટી રીતે ફસાવી દીધા હોય એટલે, કે પછી પૈસાની લાલચમાં આવીને લોકો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ વિશે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 26 જૂને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ, એટલે કે ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે.
1: વિશ્વમાં દારૂ, ચરસ, ગાંજો, કોકેઇન આવા કેટલાય નશીલા દ્રવ્યોથી માનવજાતને અત્યંત નુકસાન થઈ રહ્યું છે. નશાખોરો દવા તરીકે વપરાતા કફ સિરપને પણ નથી છોડતા. આખે આખી કફ સિરપની બાટલી ગટગટ આવી જાય છે અને નશાનો આનંદ મેળવે છે. કેફી દ્રવ્યોના વ્યસનથી આજની યુવા પેઢી કેટલી બરબાદ થઈ રહી છે એનો ખ્યાલ તો આવા માદક પદાર્થોના વ્યસનીને મળીએ ને ત્યારે જ આવે.
0: બિલકુલ. અને આવા નશીલા દ્રવ્યોનો વેપાર કરતા અસામાજિક તત્વોને ખબર જ નથી હોતી કે તેઓ દેશની ભાવિ પેઢીને એક ભયંકર ગર્તામાં ધકેલી રહ્યા છે. માત્ર અંગત આર્થિક સ્વાર્થ માટે માણસ જાત અને દેશને ખોખલા બનાવી રહ્યા છે. જે લોકો નશો કરે છે એમનું શારીરિક સ્વાસ્થ્ય કથળે છે અને એમના પરિવારજનોને પણ આર્થિક, સામાજિક

0: મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
1: ડ્રગ્સનું સેવન એ એક વૈશ્વિક પડકાર છે. આજનો દિવસ આ બાબતે જાગૃતિ લાવવા માટે, તે માટેના નિવારક પગલાંને પ્રોત્સાહન આપવા માટે અને ડ્રગના સેવન અને હેરફેરને રોકવા માટે અલગ અલગ રાષ્ટ્રો વચ્ચે સહયોગ મજબૂત કરવા માટે વૈશ્વિક રિમાઇન્ડર તરીકે સેવા આપે છે.
0: મિત્રો, આપણે પણ જાગૃત બનીએ, પ્રયત્ન કરીએ કે આપણા પરિચિતોમાંથી કોઈ આવા વ્યસનમાં ન સપડાય, અને જો ધ્યાનમાં આવે કે કોઈ વ્યક્તિ ડ્રગ્સની ચુંગાલમાં ફસાય છે તો એને એ વ્યસનમાંથી છોડાવવા માટે બનતા પ્રયત્નો કરીએ, સુરક્ષિત અને ડ્રગ મુક્ત ભવિષ્ય તરફ આગળ વધીએ, પ્રગતિ અને પ્રસન્નતાને આવકારીએ.
1: શ્રોતા મિત્રો, આ સરસ મજાના સંદેશ સાથે જ હવે આગળ વધીએ કાર્યક્રમમાં, અને હવે સાંભળીશું એક ઉપયોગી થઈ રહે એવી વાતચીત. ડોક્ટર ભાવિકા શાહ સાથે વાતચીત કરીશું અને દાંતના રોગો અને તેની સારવારમાં આધુનિકતા વિશે વાત કરીશું. શ્રોતા મિત્રો, નમસ્કાર. આજે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં છે દાંતના રોગોના નિષ્ણાત અને સર્જન ડોક્ટર ભાવિકા શાહ. એમની સાથે આજે એડવાન્સીસ ઇન ડેન્ટિસ્ટ્રી એટલે કે દાંતના દુખાવાની આધુનિક સારવાર વિષય પર વાત કરીશું. ડોક્ટર ભાવિકા, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: થેન્ક યુ. નમસ્કાર.
1: ડોક્ટર ભાવિકા, દાંતની ચિકિત્સાના ક્ષેત્રે પહેલાં કરતાં અત્યારના સમયમાં જો હવે જોઈએ તો કયા બદલાવ અને કેવા એડવાન્સીસ થયા છે એના વિશે વાત કરશો?
2: બહુ બધા એડવાન્સીસ હોય છે ડેન્ટિસ્ટ્રીમાં. બધા ફિલ્ડ્સમાં કાઉન્ટ કરું તો પોપ્યુલારિટી ઓફ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વધી ગઈ છે, કારણ કે દાંત જલ્દી એક્સટ્રેક્ટ કરી દઈએ છે. લેઝર્સ ઇન ડેન્ટિસ્ટ્રી, સર્જિકલ અને વર્સિસ લેઝર્સ હોય છે, ઇઝી હોય છે લેઝર કરવાનું. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ વેરી સિમ્પ્લિફાઈડ ટ્રીટમેન્ટથી પતી જાય છે. પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી, સ્ટ્રેસ ફ્રી છોકરાઓનો ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ છીએ. પોપ્યુલારિટી ઓફ વિનિયર્સ વધી ગયું છે. બધાને સ્માઇલમાં પરફેક્ટ ટીથ જોઈએ, એટલે આ બધામાં એડવાન્સીસ થઈ ગયા છે.
0: જી ડૉક્ટર ભાવિકા, આપે વાત કરી કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આજકાલ ઘણા બધા લોકો કરાવે છે અને ખૂબ સામાન્ય થઈ ગયું છે, તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની જરૂર ક્યારે પડે છે, એની શું પ્રોસીજર હોય છે, અને દાંતની સારવાર આવે એટલે દરેક વ્યક્તિને એક ડર લાગે કે ભાઈ મને દુખશે, એટલે જલ્દી લોકો દાંતના ડૉક્ટર પાસે જતા ના હોય, તો ઇમ્પ્લાન્ટની જે ટ્રીટમેન્ટ છે એ શું પેઇનફુલ છે?
2: સો બેસિકલી હું તમને દાંતની એનાટમી સમજાવી દઉં. દાંતમાં થ્રી લેયર હોય છે. આઉટર લેયર ઇનામેલ, વચ્ચેનો એક લેયર છે ડેન્ટીન જે સોફ્ટર હોય છે, અને દરેક દાંતમાં નસ હોય છે. જ્યારે સડો બહુ જ ડીપ સુધી જતું રહે અને દાંત બચાવી ના શકે, દાંતને પાડવું પડે, ત્યારે એની જગ્યાએ રિપ્લેસ કરવા માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરીએ છીએ, જે સ્ક્રૂથી હાડકામાં ફિટ થઈ જાય અને એના ઉપર આપણે કેપ આપીએ છીએ. ફર્સ્ટ પ્રોસીજર એવું છે, જ્યારે આપણે મસૂડા ખોલીને હાડકામાં સ્ક્રૂ નાખી દઈએ. સ્ક્રૂમાં છે સેરેશન્સ હોય છે, એની આજુબાજુ બોન થઈ જાય, દેટ ઇઝ 3 to 6 months પછી આપણે એને લોડ આપી શકીએ છીએ. જેમ કે આપણે ફ્રેક્ચર થાય તો પ્લેટ મૂકીએ એને સ્ટેબિલાઇઝ કરવા માટે, એના પછી એના ઉપર કેપ આપી શકીએ. સો પ્રોસીજર આ છે. પેઇનફુલ માઇનર સર્જિકલ પ્રોસેસ છે, એટલે સ્લાઇટ સર્જિકલ વખતે પેઇનફુલ ના રહે, બટ યસ, ઇટ્સ અ સ્મોલ સર્જિકલ પ્રોસેસ, બટ એટલું બધું નથી હોતું.
1: પાછળથી
2: દુખાવો નથી જ થતું, મેડિસિન્સ ખાવાની જ હોય છે, એટલે ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. ઇમ્પ્લાન્ટ્સ એક દાંતથી લઈને, એક દાંતમાં એક ઇમ્પ્લાન્ટથી લઈને આપણે 12-15 ઇમ્પ્લાન્ટ કરીએ છીએ ફૂલ માઉથ કેસીસમાં. સો બહુ જ કોમન પ્રોસીજર થઈ ગયું છે, કારણ કે ફૂલ માઉથ જ્યારે દાંત જતા રહે ત્યારે કોઈ ચોકટું પહેરતું નથી, એટલે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ્સ જે હોય છે એ ફિક્સ્ડ ટીથ ની જેમ એક્ટ કરે.
0: અને ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી શું કેર કરવી પડે છે?
2: ઇમ્પ્લાન્ટ કરાયા પછી રૂટીન હાઇજીન, જેમ આપણે રૂટીન બ્રશિંગ કરતા હોઈએ છીએ, એ બધા ટિપ્સ વધારે થોડું ફોલો કરવું પડે. ઇમ્પ્લાન્ટ એક્સપેન્સિવ પ્રોસીજર છે, એટલે એવરી 6 months ડેન્ટલ ચેકઅપ કરાવવું પડે કે કંઈક પણ પ્રોબ્લેમ હોય તો આપણે પહેલાં જોઈ શકીએ.
1: હવે દાંતની વાત કરીએ અને દાંતના રોગો વિશે જ્યારે વાત કરતા હોઈએ, તો સર્જરી સુધી જ્યારે પહોંચતું હોય છે કોઈ પણ ડિસીઝ, તો ઘણી બધી અલગ અલગ સર્જિકલ ટ્રીટમેન્ટ થતી હોય છે, તો લેઝર ટ્રીટમેન્ટ શું છે એના વિશે વાત કરશો?
2: જેમ કે આપણે પાયોરિયા થઈ જાય, એટલે આખા મોનો પીડાનો રોગ હોય પાયોરિયા, એમાં ખોલીને સર્જિકલી ટ્રીટ કરવું પડે, ગમ્સને ખોલીને ટ્રીટ કરવું પડે. એની જગ્યાએ લેઝર ડેન્ટિસ્ટ્રી આવી ગયું છે. એમાં આપણે બ્લેડ નહીં વાપરીએ, ખાલી લેઝર એક પેન જેવું ડિવાઇસ

0: હોય છે, ઇટ્સ વેરી ઇઝી. એમાં ગમ્સની આજુબાજુ ડિસઇન્ફેક્શન એન્ડ કટિંગ એક્શન થઈ શકે છે, તો એમાં ના સ્ટિચ આવે, ના બ્લીડિંગ થાય, ના બ્લેડ વાપરવું પડે.
1: સો ઇટ્સ વેરી,
0: ઇટ્સ લેસ પેઇનફુલ, ઇટ્સ વેરી ઇઝી પ્રોસિજર અને હીલિંગમાં સારું રહે.
1: સર્જિકલ વર્સિસ લેઝર એવી તમે વાત કરી, તો ક્યારે આપણે લેઝર કરવું એ ડિસાઇડ કરવામાં આવે?
0: યસ, સો સર્જિકલ વર્સિસ લેઝર જ્યારે પાયોરિયા હોય ત્યારે આપણે સર્જિકલ ઓપ્શન એ છે અને લેઝર ઓપ્શન એ છે, બંને ચૂઝ કરી શકીએ છીએ. એ ડિપેન્ડ્સ ઓન ધ ડિઝીઝ કે કેટલું અંદર ડીપ સુધી છે. અમુક રોગોમાં આપણે હાડકાનું આર્ટિફિશિયલ પાવડર મૂકવું પડે, એમાં ખોલવું પડે, દેટ એમાં બ્લેડ વાપરવું પડે, એમાં ફૂલ ખોલી દેવું પડે અને સ્ટિચે આવે. જેમાં હાડકાના પાવડરની જરૂરત ના હોય ત્યાં આપણે લેઝરથી ટ્રીટમેન્ટ કરી શકીએ.
2: જી, અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, તો રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂર ક્યારે પડે છે, અને પહેલાં જે રૂટ કેનાલ થતી અને અત્યારે જે રૂટ કેનાલ થાય છે તો એમાં કંઈ એડવાન્સમેન્ટ આવ્યા છે?
0: રૂટ કેનાલ ટ્રીટમેન્ટ ઇઝ બ્રેડ એન્ડ બટર ઓફ ડેન્ટિસ્ટ્રી, હું કહું તો. બહુ જ ફ્રિક્વન્ટ ટ્રીટમેન્ટ છે, ફ્રોમ નાના છોકરાઓથી લઈને જે દૂધિયા દાંત છે ત્યાંથી લઈને મોટાઓને રૂટ કેનાલ ટ્રીટમેન્ટની જરૂરત હોય છે.
2: અચ્છા, બાળકોમાં પણ રૂટ કેનાલની જરૂર પડે?
0: યસ યસ. સો મિલ્ક ટીથ જ્યારે છોકરાઓનું હોય છે એમાં પણ સડો થઈ જાય અને નસ સુધી પહોંચી જાય તો એમાં રૂટ કેનાલની જરૂરત હોય છે. સો રૂટ કેનાલ હવે, જેમ પહેલાં 3-4 સિટિંગ્સની રૂટ કેનાલની પ્રોસિજર હોતી હતી, હવે સિંગલ સિટિંગ રૂટ કેનાલ સક્સેસફુલી થઈ શકે છે અંદર ઇન્ફેક્શન ના હોય તો.
1: સિંગલ સિટિંગ એટલે એક જ વાર આવવાનું રહે, પછી ફરી આવવાનું રહેતું નથી?
0: નહીં, રૂટ કેનાલ માટે સિંગલ સિટિંગ રૂટ કેનાલ થઈ શકે છે. પેઇનલેસ છે અને હવે બધું મશીનથી થાય છે, એટલે હેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા નથી યુઝ કરતા, હવે બધું મશીનથી ઇન્સ્ટ્રુમેન્ટ્સથી ક્લીન થઈ જાય. સો રૂટ કેનાલ ક્યારે કરાવવું પડે હું એકવાર સમજાવી દઉં. જ્યારે નસ સુધી સડો થઈ જાય, ફર્સ્ટ 2 લેયર્સને ક્રોસ કરી લે, ત્યારે આપણે નસની જગ્યાએ ક્લીન કરીને એક મટીરિયલથી ભરી દઈએ, તો દાંત ત્યાં જ રહે, ખાલી ટ્રીટેડ હોય અને ઉપર પછી રૂટ કેનાલ પછી કેપ આવે. ડિફરન્ટ વેરાયટીઝ ઓફ કેપ છે અને એ આવે.
1: હવે આપણે વાત કરી કે બાળકોમાં પણ રૂટ કેનાલ થતું હોય છે, એ સિવાય આપણે જો વાત કરીએ તો બાળકોમાં દાંતને લગતા શું શું પ્રોબ્લેમ્સ આવતા હોય છે અને એમાં શું એડવાન્સમેન્ટ્સ આવ્યા છે?
0: સો મને લાગે છે હવે બિસ્કિટ્સ એન્ડ રિફાઇન્ડ ફૂડનો ઉપયોગ બહુ જ કોમનલી થઈ ગયો છે, અને છોકરાઓ બ્રશિંગમાં સાંભળતા નથી, એટલે છોકરાઓનો તીત દાંતનો રોગ બહુ જ થઈ ગયો છે, વેરી કોમન. સો એમાં રૂટ કેનાલ થાય છે અને મિલ્ક તીતનો ઇમ્પોર્ટન્સ બહુ જ થઈ ગયું છે, કારણ કે ઇફ પ્રીમેચ્યોરલી મિલ્ક તીત પડી જાય કે પાડવું પડે તો વાંકા ચૂકા દાંત આવે, જે પર્મનન્ટ તીત હોય એ સ્પેસમાં ના આવે, એ બીજે ક્યાંક આવી જાય અને પછી આપણે બ્રેસીસની જરૂરત પડે. સો દેર ઇઝ સમથિંગ નોન એઝ નાઇટ્રસ ઓક્સાઇડ, એમાં માસ્કથી સ્ટ્રેસ ફ્રી પ્રોસિજર આપણે કરી શકીએ. તો છોકરાઓ જ્યારે આવે, માસ્કથી નાક પર નાઇટ્રસ ઓક્સાઇડ સ્મેલ કરાવી દઈએ, અને એના પછી એ જે નાઇટ્રસ ઓક્સાઇડ છે એ એન્ઝાયટી માટે મોટાઓને પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો આખી પ્રોસિજરમાં છોકરાઓ ઓછું હલે, એમને પેઇન ઓછું થાય અને સ્ટ્રેસે ના રહે, એન્ઝાયટી ના રહે.
1: બાળકો સાથે તમારી અલગ રીતની રહેતી હશે પ્રોસિજર, કે બાળકોને પેઇન ના થાય, એમનું ધ્યાન ભટકાય એના માટે તમે કંઈ કરો જ્યારે બાળકો આવે?
0: પીડિયાટ્રિક પેશન્ટ્સ અઘરા હોય, છોકરાઓને સંભાળવાનું અને એના પેરેન્ટ્સને સંભાળવાનું એટલે ડબલ ધ જોબ થઈ જાય છે. બટ એ લોકોને પ્રોસિજર્સ એવી રીતે કરવાનું કે મલ્ટિપલ વિઝિટ્સ, છોકરાઓમાં બહુ વિઝિટ્સ વધી જાય છે, કારણ કે ફર્સ્ટ 2 સિટિંગ્સ તો ખાલી પ્લે કરવામાં જ હોય છે, અને પછી જેમ એ કમ્ફર્ટેબલ થઈ જાય, કારણ કે એ મોલ્ડિંગ યર્સ હોય, એમાં આપણે પકડીને કરાવીએ તો એમને ફોરએવર ફિયર હોય, એટલે છોકરાઓને બહુ જ લાઇટલી અને બહુ જ પ્લેફુલ રીતે ટ્રીટ કરવું પડે.
1: ડૉક્ટર ભાવિકા, હવે આમ એવું માનવામાં આવે છે કે હસતી વ્યક્તિ સુંદર જ લાગે, પણ આપણે સ્માઇલને વધુ સુંદર બનાવવી હોય તો બ્યુટિફિકેશન્સ માટે શું શું થતું હોય છે આજકાલ?
0: સો બ્યુટિફિકેશન્સ માટે ફર્સ્ટ થિંગ, કલરમાં પ્રોબ્લેમ હોય, ટીથ યલોઇશ દેખાતા હોય તો બ્લીચિંગ કરી શકે, દેટ ઇઝ વ્હાઇટનિંગ. વ્હાઇટનિંગ પ્રોસિજર એક 10 મિનિટ્સનું પ્રોસિજર છે. જેવી રીતે આપણે ફેસ બ્લીચિંગ કરાવીએ એવી રીતે ટીથનો બ્લીચિંગ હોય છે. એ રિલેપ્સ થઈ જાય થોડા વખતમાં, જેમ કે આપણે ફૂડ હેબિટ્સના લીધે એ પાછા યલો થઈ જાય, બટ વર્સ ના થાય, જેટલા હતા એટલા જ થઈ જાય. એક વ્હાઇટનિંગ છે. વાંકા ચૂકા દાંત હોય તો

0: ફર્સ્ટ ઓપ્શન ઇઝ ઓલવેઝ બ્રેસીસ. બ્રેસીસ જે તાર બાંધીએ બધા દાંતને સીધા કરવા માટે એ છે. પછી થોડાક પ્રોબ્લેમ્સ હોય તો દેર ઇઝ સમથિંગ નોન એઝ વિનિયર્સ. વિનિયર્સ આર્ટિફિશિયલ થિન લેયર આવે જે દાંતના ફ્રન્ટ સરફેસમાં આપણે સ્ટીક કરી દઈએ, લાઈક આર્ટિફિશિયલ નેલ્સ. સો એ આપણે જે દાંત સ્માઇલમાં દેખાય એમાં સ્ટીક કરી દઈએ, બધા જેટલા પણ 8 હોય કે 10 હોય, એમાં બધા જે પ્રોબ્લેમ્સ છે માસ્ક થઈ જાય.
1: બ્રેસીસમાં અને વિનિયરમાં કેટલો ટાઈમ લાગતો હોય છે?
0: બ્રેસીસમાં યુઝ્યુઅલી 1 યર મિનિમમ થતું હોય છે. અમુકમાં જ્યારે ઓછી ટ્રીટમેન્ટ હોય તો 6-8 મંથ્સમાં થઈ જાય, પણ છોકરાઓમાં 1 યર to 2 યર્સ બ્રેસીસનો ટાઈમ પીરિયડ હોય છે. અને વિનિયર્સમાં આપણે થોડાક દાંતનો લેયર સ્લાઇટ ઘસવું પડે કે ના ઘસવું પડે, દેટ ડિપેન્ડ્સ ઓન ધ કેસ. અને એના ઉપર 1 week 8 days આપણે વિનિયર્સ આવી જાય. સો એટલું જ પ્રોસીજર હોય છે, મીન્સ એમાં 10 ડેઝનું પ્રોસીજર હોય છે. બ્રેસીસ પર બ્રેસીસમાં આપણે બધા ટીથ નેચરલ છે અને એને જ મેન્ટેન કરીએ છીએ. સો એટલે બ્રેસીસ ઇઝ ધ ફર્સ્ટ ચોઈસ. વિનિયર્સ ઇઝ આર્ટિફિશિયલ, એટલે એ પછી બ્રેસીસથી ના થાય તો ઉપર વિનિયર્સ.
1: અને એનું આયુષ્ય કેટલું હોય, કેટલો સમય ચાલે એ વિનિયર્સ?
0: વિનિયર્સ હવે 8 to 10 યર્સ તો ચાલે જ આપણે મેન્ટેન કરીએ તો. બાકી ઈટિંગ અને બધામાં રિસ્ટ્રિક્શન આવી જાય, આખું એપલ સ્ટ્રેટ ના ખવાય વિનિયર્સથી ને બધું, બટ અધરવાઇઝ લોંગ ટ્રીટમેન્ટ હોય છે.
1: એટલે આફ્ટર કેર હોય છે,
0: આફ્ટર કેર વિનિયર્સમાં બહુ જ હોય છે.
1: જી, અંતમાં ડૉક્ટર ભાવિકા, આપ શ્રોતા મિત્રોને જણાવશો કે સામાન્ય રીતે લોકો પોતાના ડે ટુ ડે લાઈફમાં દાંતની સંભાળ કેવી રીતે રાખી શકે?
0: યસ, સો રૂટીનમાં આપણે જે નોર્મલ ટૂથબ્રશ એન્ડ પેસ્ટ યુઝ કરીએ છીએ એ પણ યુઝ કરવાનું, બટ આપણે જે દાંત બધા એરિયાઝ છે એ દાંતની વચ્ચે જે ખાવાનું ભરાય એ આપણે નહીં જ ક્લીન કરીએ છીએ. એટલે એના માટે ફ્લોસ યુઝ કરવું પડે. ફ્લોસ એક દોરી છે જે બે દાંતની વચ્ચે જાય અને બે દાંતની વચ્ચે ક્લીન કરીને આપણે બહાર કાઢવું પડે. સો સ્પેસ સ્મોલ હોય તો ફ્લોસ યુઝ કરે, ડેન્ટલ ફ્લોસ. સ્પેસ બિગ થઈ જાય તો પ્રોક્ઝા બ્રશીસ હોય છે. અને એક બહુ સરસ
1: હોય છે
0: પ્રોક્ઝા બ્રશ, એક જે બોટલ બ્રશની જેમ લાગે, સ્મોલ હોય છે અને એ વચ્ચે ક્લીન થાય, જેને પાયોરિયા કે જે ગમ્સ નીચે જતા રહે એના માટે એક બોટલ બ્રશ ટાઈપ સ્મોલ બ્રશ હોય છે. અને અપાર્ટ ફ્રોમ દેટ એક બહુ જ સરસ ડિવાઇસ છે વોટર ફ્લોસર, જે વોટર પિચકારી ટાઈપ હોય છે, એમાં પાણી ભરીને બધે જ આપણે ક્લીન કરી શકીએ છીએ. મોર ટ્રીટમેન્ટ્સ તો મોર ટાઈમ સ્પેન્ડ કરવું પડે બાથરૂમમાં વિથ ફોર ક્લીનિંગ. જેમ આપણી ટ્રીટમેન્ટ્સ આર્ટિફિશિયલ વસ્તુ વધી જાય, મેન્ટેનન્સ વધી જાય, અને એના માટે ઓલ ધીસ ડિવાઇસીસ આર યુઝફુલ. પ્લસ આઈ ઓલવેઝ એડવાઇઝ કે 6-8 મંથ્સમાં એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવવાનું, બિકોઝ જે પણ પ્રોબ્લેમ હોય એ આપણે વહેલું કેચ કરી દઈએ. આપણે છેક રૂટ કેનાલ સુધી કે છેક ઇમ્પ્લાન્ટ સુધી વેઇટ ના કરવું પડે. સ્મોલ કેવિટી હોય તો સ્મોલ ફિલિંગમાં જ થઈ જાય, વિચ ઇઝ વિધાઉટ ઇન્જેક્શન, લેસ પેઇન અને લેસ એક્સપેન્સિવ.
1: જી, અને લગભગ એવું જોવામાં આવે છે કે જેમ જેમ ઉંમર વધતી જાય તમારા પેઢા લૂઝ પડતા જાય, નબળા થતા જાય, તો દાંતની વચ્ચેનો ગેપ વધતો જાય. તો એ સિચ્યુએશનમાં શું ધ્યાન રાખવું જોઈએ?
0: એ જ વોટર ફ્લોસર હોય છે અને પ્રોક્ઝા બ્રશ હોય છે. એ જગ્યાએ આપણે કંઈ જ ના કરી શકીએ, એ જગ્યા ખાલી મેન્ટેન કરવું પડે.
1: એટલે બ્રશ કર્યા પછી આ પ્રોસીજર કરી દેવું.
0: સો જમ્યા પછી કે સૂતા પહેલાં એકવાર પ્રોક્ઝા બ્રશ કાં તો વોટર ફ્લોસર યુઝ કરવાનું, તો એ જગ્યા ક્લીન રહે. એ જગ્યા ગમ્સની જગ્યા છે અને એમાં આપણે કોઈ પણ ફિલિંગ કે કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ ના જ મૂકી શકીએ, તો એ ખાલી મેન્ટેનન્સમાં જાય.
1: જી, ડૉક્ટર ભાવિકા, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતા મિત્રોને દાંતના રોગોની આધુનિક સારવાર આ વિશે ખૂબ જ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર આપનો.
0: થેન્ક યુ, નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા દાંતના રોગોના નિષ્ણાત ડોક્ટર ભાવિકા શાહ સાથેની વાતચીત. દાંતની સારવારમાં કેવી કેવી આધુનિકતા આવી છે અને સારવાર વિશેની ઘણી બધી વાતો એમણે સમજાવી. દૈનિક જીવનમાં કેવી રીતે દાંતની સંભાળ લેવી એ પણ એમણે સમજાવ્યું. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી બની રહેશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના ફરમાઈશી ગીતો તરફ. તો ચાલો સાંભળીએ મોચી બજાર પડધરી રાજકોટથી સૈયરના નિયમિત શ્રોતા

0: से मलड़ाता ए ना जाऊ नथी त्याए मारो तारो नथी सर नामो तारो।
1: આ સરસ મજાના ગીત પછી શ્રોતા મિત્રો વધુ એક ગીત સાંભળીએ, જૂનાગઢથી વાંઝા દરજી કિરીટભાઈ સોલંકીની પસંદગીનું મેના ગુર્જરીનું આ સરસ મજાનું ગીત આપણે સૌ સાથે મળીને સાંભળીએ।

ફરમાઈશના આ ગીત બાદ મિત્રો હવે વાત કરીએ આજના દિવસની વિશેષતાની. ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો એટલે મુહર્રમ, જેનો મૂળ અરબી અર્થ છે પવિત્ર, પ્રતિબંધિત અથવા સન્માનિત. આજે તેનો 10મો દિવસ. આજના દિવસે પૈગંબર મોહમ્મદ સાહેબના નવાસા હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓ કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. આ ઘટનાની યાદમાં મુસ્લિમ બિરાદરો 10 દિવસ સુધી શોક પાળે છે અને તાજિયા કાઢીને દુઃખ વ્યક્ત કરે છે. આ દિવસોમાં તેઓ રોજા રાખે છે, દાન કરે છે અને ઇબાદત કરે છે. અત્યાચારોના વિરોધ અને સચ્ચાઈના સાથ માટે કુરબાની આપનાર હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓને આજના દિવસે ભાવભરી શ્રદ્ધાંજલિ. અને મિત્રો, આ સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને આપો અનુમતિ. કાર્યક્રમ આપને કેવો લાગ્યો એ વિશેના આપના પ્રતિભાવોની અમે રાહ જોઈશું આ સરનામે. નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsaiyar@gmail.com.

આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: आधी सदी से भी ज्यादा वक्त गुजरा, कुछ ध्वनियां हिंदुस्तान के घर घर में गूंज रही हैं, कुछ आवाजें आपको जगाती हैं, कुछ सिखाती हैं, कुछ ध्वनियां सुदूर अंचल में खींच ले जाती हैं, कुछ गुदगुदाती हैं। बरसों से ये ध्वनियां हवा में तैर रही हैं, इन्हें आपके घरों में पहुंचाती है
1: ऑल इंडिया रेडियो ની ચેનલો ને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયો ની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયો ની 8 ચેનલ્સ નું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIR ની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ

દર્શકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. એઆઈઆરની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.

આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ સંભળાવીશું તે પહેલાં હવે સમય થયો છે ગુજરાતીમાં સમાચારોનો, તો બરાબર 1:20 આપને સંભળાવીશું ગુજરાતીમાં સમાચાર. રહો વિવિધ ભારતી સાથે 96.7 FM પર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત પેક્સિલિકા સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થના દૂષણને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગમંત્રી સાથે વાતચીત કરી. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ દાન કેસમાં 8 આરોપીઓની ધરપકડ. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો. અને ભારત આજે આયર્લેન્ડ સામે 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. સમાચાર વિગતવાર. અમેરિકામાં આયોજિત બીજા પેક્સ સિલિકા શિખર સંમેલનમાં ભારતે 34 અન્ય દેશો સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાના આર્થિક બાબતોના વિદેશમંત્રી જેકબ હેલબર્ગે જણાવ્યું કે એઆઈ સમિટમાં ભાગ લેનારા દેશોએ એઆઈ યુગ માટે વૃદ્ધિ અને નવીનતા તરફી નિયમનકારી અભિગમને સમર્થન આપ્યું છે. ભારતનું પ્રતિનિધિત્વ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણન અને ભારતીય ઉદ્યોગના પ્રતિનિધિઓએ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નેધરલેન્ડ્સના રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી હતી કે ભારતની ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ આધારિત ક્રાંતિ નાણાકીય સેવાઓને કેવી રીતે વધુ સુલભ અને સસ્તી બનાવી રહી છે. તેમણે કહ્યું કે આ પ્રયાસ જીવનની સરળતામાં સુધારો કરી રહ્યો છે અને મોટા પાયે લોકોને સશક્ત બનાવી રહ્યો છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: મહારાણી મેક્સિમા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ કી વિત્તીય સ્વાસ્થ્ય સંબંધી વિશેષ અધિવક્તા કે રૂપ મેં ભારત કી યાત્રા પર હૈ. વિદેશ મંત્રાલય ને કહા કી ઉનકી યાત્રા વિત્તીય સમાવેશન કો આગે બઢાને કી સાઝા પ્રતિબદ્ધતા કો દર્શાતી હૈ. અપની યાત્રા કે દોરાન મહારાણી મેક્સિમા ને વિભિન્ન પૃષ્ઠભૂમિ કે લોગો સે વિત્તીય સેવાઓ કે સાથ ઉનકે અનુભવો ઓર વિત્તીય સ્વાસ્થ્ય સે સંબંધી ઉનકી ચુનૌતિયો કે બારે મેં બાત કી. ઉન્હોને ભારત કે જનધન કાર્યક્રમ કે લાભાર્થીઓ સે ભી બાતચીત કી, જો એક સરકારી પહેલ હૈ ઓર જિસકે તહત પરિવારો કો કિફાયતી દરો પર બેંકિંગ ઓર વિત્તીય સેવાઓ તક પહોંચ પ્રદાન કી જાતી હૈ. સકલેન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નશામુક્ત ભારત નિર્માણના સંકલ્પને ફરીથી મજબૂત બનાવવાનું આહવાન કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને આ ચળવળને સક્રિયપણે આગળ ધપાવી રહેલી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનોની પ્રશંસા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કરતાં કહ્યું કે માદક પદાર્થનું દૂષણ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા, આર્થિક હિતો અને યુવાનો તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી છે. તેમણે આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને માતાઓને આ યુદ્ધ જીતવા માટે એક જ મંચ પર આવવા વિનંતી કરી. શ્રી શાહે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 10મી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધિત કરતી વખતે આ વાત કહી.
2: ડ્રગ તસ્કરી, સંગઠિત અપરાધ, નાર્કો ટેરર ફાઇનાન્સ ઓર સીમા પાર કે આતંકી નેટવર્ક કે વિત્ત પોષણ, એક ઇસ પ્રકાર સે ઇવોલ્વિંગ નાર્કો ટેરરિઝમ ઇકો સિસ્ટમ ભી બન ચુકી હૈ. તો હમારી દેશ કી આંતરિક સુરક્ષા કે લીએ, હમારે દેશ કે અર્થતંત્ર કી સુરક્ષા કે લીએ ઓર હમારે દેશ કી યુવા પીઢી કે ભવિષ્ય કે લીએ, એ હમારે લીએ બહોત જરૂરી હૈ કે હમ ઇસ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરીએ.
0: કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગમંત્રી પીટર કાયલ સાથે વાતચીત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે વેપાર અને આર્થિક સહયોગ વધારવાની તકો પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે. સામાજિક સુરક્ષા પર ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પણ અમલમાં આવશે. કેન્દ્રીય કૃષિ

0: ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ઉત્તરાખંડના રુદ્રપુરમાં ખેત બચાવો અભિયાન કાર્યક્રમમાં ખેડૂતો સાથે વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને ખેતી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખેડૂતો સાથે ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દાન કેસમાં દાખલ કરાયેલી પહેલી FIRમાં ઉત્તર પ્રદેશ પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર રચાયેલી ખાસ તપાસ ટુકડી SIT દ્વારા કરવામાં આવેલી ભલામણો બાદ આ FIR દાખલ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદ પર શ્રીરામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. FIRમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા સહિત અજાણ્યા આરોપીઓનો સમાવેશ થાય છે. લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતની આગેવાની હેઠળની SIT મંગળવારે સરકારને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં આ મામલે કડક ભલામણો કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે FIR નોંધવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે. આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તે AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો આજે રાત્રે 12 વાગ્યા સુધી મોકલી શકશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું કે ઈરાન સંઘર્ષ અને ઉર્જાના ઊંચા ભાવોની આર્થિક અસર છતાં ભારત વૈશ્વિક આર્થિક વિકાસનો મુખ્ય ચાલક બની રહ્યું છે. IMFના સંદેશાવ્યવહાર વિભાગના ડિરેક્ટર જુલી કોઝેકે જણાવ્યું હતું કે બાહ્ય અવરોધો છતાં મજબૂત સ્થાનિક માંગ દ્વારા સમર્થિત ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: अंतर्राष्ट्रीय मुद्रा कोष की संचार निदेशक जूली कोजेक ने कहा है कि मजबूत घरेलू मांग के समर्थन से भारत की अर्थव्यवस्था अनुकूल बनी हुई है. मुद्रा कोष ने वित्त वर्ष 2026-27 में भारत की अर्थव्यवस्था के 6.5% की वृद्धि दर का अनुमान बरकरार रखा है. सुश्री कोजेक ने कहा कि वर्तमान वित्त वर्ष की पहली तिमाही में भारतीय अर्थव्यवस्था ने उम्मीद से बेहतर प्रदर्शन किया है. उन्होंने कहा कि IMF पश्चिम एशिया युद्ध विराम और होर्मुज जलडमरू मध्य के फिर से खुलने को वैश्विक अर्थव्यवस्था के लिए सकारात्मक मानता है. समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો છે. 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. ગઈકાલે રાજધાની નજીક આવેલા ભૂકંપ પછી રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પહેલા 7.2 ના તીવ્રતાના ભૂકંપના બાદ 7.5 ની

0: સામે બે મેચની ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ટીમમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. આયર્લેન્ડનું નેતૃત્વ લોર્કેન ટક્કર કરશે. શ્રેણીની બીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રવિવારે રમાશે. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પૈગંબર મુહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહોરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે પેક્સ સિલિકા સમિટમાં એઆઈ ટેકનોલોજીને સશક્ત બનાવવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળની પહેલ પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થના દૂષણને રાષ્ટ્રીય સુરક્ષા તેમજ દેશના ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લંડનમાં બ્રિટનના ઉદ્યોગમંત્રી સાથે વાતચીત કરી. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દાન કેસમાં 8 આરોપીઓની ધરપકડ. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 235 થયો. અને ભારત આજે આયર્લેન્ડ સામે 2 મેચની ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીશું સુરેલા સફર કાર્યક્રમનો શેષ ભાગ.
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
3: બિરંગી પતંગો કો દેખને મેં બડા મજા આતા થા ઓર જબ પતંગ કટ કર આતી થી છત પર તો જલ્દી સે ઉઠા કર અપને બડે ભાઈ કો દે દેતી થી. એક ઓર શ્રોતા કહેતે હૈ કે હમારે ગાંવ મેં યદા કદા કુછ બચ્ચે પતંગ ઉડાતે હૈ ઓર ખાસ ત્યોહારો પર ઉડાતે હૈ. બચપન કી યાદ યે હૈ કે 2 પૈસે મેં 4 પતંગ લેકર આતે થે ઓર ઉડાતે થે. અમદાવાદ મેં 2 સાલ પહેલે 2 મહિને મેં વહાં રહા તો આસમાન પતંગો સે ભર ગયા થા, જિસે દેખ કર મેં હક્કા બક્કા રહે ગયા. और इसके अलावा एक श्रोता लिखती हैं कि मुझे पतंग उड़ाना अच्छा नहीं लगता, लेकिन जब रंग बिरंगी पतंगें आसमान में उड़ा करती हैं तो बहुत अच्छा लगता है. एक और श्रोता हैं जो ये लिख रहे हैं कि पतंग से पींच लड़ाने में मज़ा तो बहुत आता था, लेकिन कई बार ये होता था कि दूसरे की पतंग काटने के चक्कर में अपनी ही पतंग उड़ जाती थी. एक और श्रोता लिखते हैं कि मुझे चक्री पकड़ा दी जाती थी जो इतनी तेज़ी से घूमती थी कि डर लगता था. तो ये पतंग की बातें बातों बातों में इतनी दूर तक चली आई कि अब हम चल रहे हैं आसमां के नीचे.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે, જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ, પંખા, એસી અને કોમ્પ્યુટર ફરજિયાત બંધ રાખવાના રહેશે. તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડિશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે. તમામ વિભાગોએ આગામી 45 દિવસમાં પોતાનો ઓફિસ એનર્જી ઓફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે. જે કચેરીઓમાં આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં 17 થી 26 જૂન દરમિયાન નશામુક્ત ભારત અભિયાન વિકસિત ભારતની ઓળખ થીમ હેઠળ રાજ્યવ્યાપી વિશેષ જનજાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં આજે જનજાગૃતિ રેલી યોજાઈ. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, માદક પદાર્થ સામે પોલીસની લડત ચાલુ રહેશે.
1: लोगों को अगर ये मन में एक भावना है कि ये तो वन वे, ये एक बार फंस गए तो बाहर नहीं निकल सकते, ऐसा नहीं है. इसलिए आप इस दूसरे से बाहर आ सकते हैं, बस आप थोड़ा सा अपने को दृढ़ता रखिए जाए. और अभी गुजरात सरकार की तरफ से एक एंटी नारकोटिक्स टास्क फोर्स की भी रचना की गई है और उनकी भी यूनिट्स अलग अलग राज्यों में खोली जा रही है, तो इससे और हमारे जो कामों में जो बाहर से बैठ कर लोग चलाते हैं, जो नेटवर्क ढूंढना और उसके ऊपर कार्रवाई करने में, और इसमें हम लोग को मदद मिलेगी. और आने वाले समय में आप देखेंगे इसके विरुद्ध जो है और मुहिम तगड़ी छेड़ी जाएगी. जो है
0: દરમિયાન વાવથરાદ ખાતે આજે વહેલી સવારે 26 જૂન આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા એસઓજી શાખા દ્વારા નશા મુક્તિ અંગે જનજાગૃતિ લાવવા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશાના દૂષણોથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને સમાજને નશામુક્ત બનાવવા માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વોકેથોન વાવથરા જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ જવાનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે નારી ખાતે એકે મોરડિયા હાઈસ્કૂલમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરાયું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આ ઉદ્ઘાટન કરાયું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વિઝન અને રોડમેપ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના માર્ગદર્શન હેઠળ સરળ માનક સંસ્કૃતના આધારે સંસ્કૃત ભાષાના અભ્યાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સંસ્કૃત કક્ષ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ અને ભાષા પ્રાવીણ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગાંધીનગરના કલોલમાંથી 5 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. કલોલ તાલુકા પોલીસે ધેધુ 4 રસ્તા નજીકથી મોટરસાયકલ પર 5 કિલો માદક પદાર્થ પરિવહન કરવાના આરોપમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે કુલ 4,39,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગાંધીનગરના સરગાસણ પાસે આજે 3 કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માત બાદ 1 કારમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. જો કે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે દેશના વિવિધ ભાગોમાં મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ પૈગંબર મોહમ્મદના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે સત્ય, ન્યાય અને ન્યાયના રક્ષણ માટે કરબલામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ પ્રસંગે વિવિધ વિસ્તારમાં તાજા જુલુસ કાઢવામાં આવી રહ્યા છે. પંચમહાલના ગોધરા શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે ઇશ્કે હુસેની ચોક ખાતે મુંબઈની હાજી અલી દરગાહની પ્રતિકૃતિ સમાન કલાત્મક તાજે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, EIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. EIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દીમાં પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત લોકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચનો મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. ડાંગ જિલ્લામાં વ્યસન

મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પોલીસ હેડક્વાર્ટરથી પ્રસ્થાન કરી પ્રવાસી ગૃહ, સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી માર્ગે બજાર વિસ્તારમાં આવેલા એસઓજી કાર્યાલય સુધી યોજાઈ હતી. મહેસાણાના વિસનગર શહેરમાં હાલની વીજ લાઇનને 75 કરોડ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ કરવાની મંજૂરી મળી છે. આ યોજના હેઠળ 12,000 વીજ જોડાણો આવરી લેવાશે, જેનાથી હજારો વેપારીઓ અને નાગરિકોને સીધો લાભ થશે. ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. ભારતીય ટીમનું નેતૃત્વ શ્રેયસ અય્યર કરશે. ટીમમાં 15 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. આયર્લેન્ડનું નેતૃત્વ લોર્ગન ટક્કર કરશે. શ્રેણીની બીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રવિવારે રમાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: 96.7 એફએમ પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે સુગમ સંગીત કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં આપને સૌપ્રથમ સંભળાવીએ હરિહરનના સ્વરમાં ગવાયેલ આ રચના.
1: મણિલાલ દેસાઈની અનોખી ગીત રચના પલમાં સમયના પ્રવાહી રૂપને કવિએ વાત

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: श्रोता मित्रों, हवे आपने संभळावीए भूपिंदर सिंह ना स्वर में गवायेला रचना.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
6: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
7: 96.7 FM पर विविध भारती आप सांभळी रह्या छो अने

બારી. થોડું તકનીકી ખામીને કારણે આ ગીત આપને બરાબર સંભળાવી નથી શક્યા, તો ચાલો હવે આપણે સંભળાવીએ નિરૂપમા શેઠના સ્વરમાં ગવાયેલા રચના.

0: બારી. થોડું તકનીકી ખામીને કારણે આ ગીત આપણે બરાબર સંભળાવી નથી શક્યા, તો ચાલો હવે આપણે સંભળાવીએ નિરૂપમા શેઠના સ્વરમાં ગવાયેલા રચના.
1: ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. જાય છે અને નૌકા ખડક સાથે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ

બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મોહમ્મદ રફીના સ્વરમાં ગાવેલ રચના આપ સાંભળી રહ્યા હતા. આ સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલે રજા આપશો. નમસ્કાર.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: बेटा, दाल मां मीठानी जगह खांड पड़ी जाए तो क्यों लागे?
4: अरे मम्मी, आंखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई.
3: बस एवो ज कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराई. अने एटले ज आ चार रंग याद राखजे. लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे काळो रंग छे. ने एकदम सिंपल.
5: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
7: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मजारी.
8: इससे संबंधित है वो आसन भी मैं करती हूँ, तो उन सब आसन और प्राणायाम से मुझे बहुत लाभ मिला. तो मेरी दवाइयाँ करीब करीब आप जो चल रही थी सिर्फ वो ही चल रही हैं, उसके आगे नहीं बढ़ी.
9: क्या बात है, ये तो बहुत अच्छी बात है. तो यानी आप जिंदगी का लुत्फ उठा रही हैं, साथ साथ अपना भी ध्यान रख रही हैं और पूरे परिवार के साथ खुशहाल हैं.
8: सारी महिला समाज से मैं यही कहना चाहती हूँ कि आप घर गृहस्थी में भी ध्यान दीजिए, किंतु अपनी तरफ भी ध्यान दीजिए और अपने जो आपके शौक रह गए हों उन्हें आप सीनियर सिटीजन जब आप बन जाती हैं तो आप कम से कम उन शौक को इस समय में आप पूरा कीजिए.
9: ये तो बहुत अच्छा संदेश दिया है. और बताइए कौन सा गीत आप सुनना चाहती हैं?
8: बंदिनी फिल्म का है, जिसको सुनकर मुझे मेरी माँ की याद आ जाती है. अब के बरस भेज भैया को बागुल, सावन में लीजो बुलाए.
9: क्या बात है, बहुत ही सुंदर गीत आपने चुना है और हम सुनवा रहे हैं आपकी पसंद का ये गीत.

નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હું છું આપની રેડિયો મિત્ર કાનન, અને આજે આપણે ફરી એક વખત સફર પર નીકળશું યાદોના એ સુવર્ણકાળમાં, જ્યારે સંગીત માત્ર મનોરંજન ન હતું પણ લાગણી હતી. એ મધુર ધૂનો, એ સદાબહાર ગીતો જે આજે પણ આપણે ગાઈએ છીએ. તો તૈયાર થઈ જાઓ, કારણ કે અમે લઈને આવ્યા છીએ તમારા માટે ખાસ કાર્યક્રમ સરગમ. આ કાર્યક્રમમાં સાંભળીશું 90ના દાયકાના બાદના હિન્દી ફિલ્મી ગીતો. સૌપ્રથમ ગીત સાંભળીશું ફિલ્મ ક્રિમિનલનું, જેને સંગીત આપ્યું છે M.M. કિરવાની, શબ્દો છે ઇન્દેવરના. માણીશું કુમાર સાનુ અને અલ્કા યાજ્ઞિકના યુગલ સ્વરમાં આ ગીત.

ગામડાની ગોરીનું ભૂરપણ અને તેનો અનોખો અંદાજ દર્શાવતું ગીત હવેનું છે. ફિલ્મ બોલ રાધા બોલ, કુમાર સાનુ અને પૂર્ણિમાના યુગલ સ્વરમાં સમીરના લખેલા શબ્દો અને આનંદ મિલનની ધૂન.

આજની આ રેશમી સાંજ, આ સુંદર વાતાવરણ કંઈક અલગ જ હોય. ફિલ્મ ડુપ્લિકેટનું આ ગીત, જેણે વર્ષોથી પ્રેમી હૃદયો પર રાજ કર્યું છે. ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના મધુર અવાજમાં જાવેદ અખ્તરના શબ્દો સાથે આ ગીત લઈને આવ્યા છીએ આપના માટે.

હવેનું ગીત આવી રહ્યું છે, ફિલ્મ યસ બોસ, સ્વર અભિજીત ભટ્ટાચાર્ય અને અલકા યાજ્ઞિક, સંગીત જતીન લલિત અને શબ્દો છે જાવેદ અખ્તરના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સરગમ કાર્યક્રમ. અમદાવાદ વિવિધ ભારતી, આકાશવાણી વિવિધ ભારતીનું આ અમદાવાદ કેન્દ્ર છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. દિવસના થાકને ભૂલાવે, મનને પ્રફુલ્લિત કરે તેવી સંધ્યાના સમયે આપ સૌનું કાર્યક્રમ સુરીલા સાંજમાં સ્વાગત કરું છું. સૌ પ્રથમ ગુજરાતી ગીત સાંભળશું, જેમાં સ્વર આપ્યો છે મુકેશ અને શબ્દ છે અવિનાશ વ્યાસના.

0: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
7: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
8: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
9: संतोनी वाणी ए मात्र शब्दों नथी, ज्यां सत्य, सेवा अने भक्तिना वातावरण में आत्माने પરમાત્માનું સાનિધ્ય અનુભવાય છે તેવી સંતની ઊંચી મેળીનું વર્ણન આ ભજનમાં કર્યું છે. સ્વર આપ્યો છે પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસાદવે. શબ્દ છે અવિનાશ વ્યાસના.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે આ. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સુરીલી સાંજ અંતર્ગત કેટલાક ગુજરાતી ગીતો. હવે પછીનું ગીત છે જેને સ્વર આપ્યો છે મુકેશે અને ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

0: મણીલાલ દેસાઈ ગુર્જરી કાનનનો લીલો ટહુકો થઈને નાની ઉંમરમાં ઉડી ગયો. પણ ઝાંઝરની ઘૂઘરી.
1: હવેનું ગીતનું જેનો સ્વર આપ્યો છે નિરૂપમા શેઠ, શબ્દ મણીલાલ દેસાઈના અને સંગીત અજીત શેઠનું.
0: તળપદ ભાષાનો મધુર લહેકો છે અને પ્રેમની નજાકત છે. સ્વપ્ન અને નિદ્રા એમ બંને અવસ્થાને કવિએ અદ્ભુત રીતે સન્નિધિમાં મૂકીને પ્રેમ અને માધુર્ય પ્રકટ કર્યા છે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
5: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
6: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

શ્રોતા મિત્રો, આપ જે હમણાં ગીત સાંભળી રહ્યા હતા તેને સ્વર હતો લતા મંગેશકરનો, સંગીત દિલીપ ધોળકિયા અને શબ્દ હરીન્દ્ર દવેના હતા. હવે અંતિમ પ્રસ્તુતિ સાંભળીશું, જેને સ્વર આપ્યું છે આશા ભોંસલે અને ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત કેટલાક ગુજરાતી ગીતો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સુરીલા સફર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નીકળીશું સૂર અને સંગીતના એક સુમધુર સફર પર. તો મિત્રો, આપના રેડિયો સેટ પર ગોઠવાઈ જાઓ. આ સુહાના અને સુરીલા સફરમાં માણીશું કેટલાક હિન્દી ફિલ્મી રેટ્રો ગીતો. સૌપ્રથમ સાંભળીશું ફિલ્મ સૂરજનું એક ગીત, મોહમ્મદ રફીના મધુર સ્વરમાં અને શંકર જયકિશનના સંગીતથી સજેલું આ ગીત.

હવેનું ગીત આવી રહ્યું છે ફિલ્મ નમક હલાલ, સ્વર કિશોર કુમાર અને સાથીઓનો, સંગીત બપ્પી લહેરી અને શબ્દ છે પ્રકાશ મહેરા અને અંજનના.

0: અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: શ્રોતા મિત્રો, એવું કહેવાય છે કે પ્રેમની અભિવ્યક્તિ માત્ર શબ્દોની જ મહતાજ નથી હોતી, તે આંખના ઇશારામાં સહજતાથી કહી જાય છે. ચાલો આપને લઈ જઉં એ સ્નેહભર્યા દોરમાં, કાશ્મીરની એ બર્ફીલી હસીન વાદીઓ, સરોવરના શાંત પાણીમાં તરતી શિકારા. પ્રસ્તુત છે ફિલ્મ કાશ્મીર કી કલીનું એક નજરાણું, જેના સંગીતકાર છે ઓપી નૈયર, શબ્દરચના SH બિહારી અને મોહમ્મદ રફી અને આશા ભોંસલેના યુગલ સ્વર.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મેં તો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આજની આ સાંજ કંઈક ખાસ છે, થોડી શાંત અને થોડી મધુર. જીવનમાં ક્યારેક એવી ક્ષણો આવે છે જ્યારે શબ્દો ખૂટી પડે છે, ત્યારે સંગીત જ સાથ આપે છે. આવા જ એક ભાવ સાથે રચના માણીશું. ફિલ્મ છે એક મુસાફિર એક હસીના. સંગીત ઓપી નૈયર, શબ્દો બિહારીના અને સ્વર આપ્યો છે મોહમ્મદ રફી અને આશા ભોંસલે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: હવે સાંભળીશું એક સદાબહાર ગીત, ફિલ્મ આયે દિન બહાર કે માંથી. લતા મંગેશકરના સુરીલા સ્વરમાં, આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલે સંગીતબદ્ધ કરેલ રચના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: સવારનું એ પ્રથમ કિરણ, એક એવી ક્ષણ જ્યારે કુદરત પોતે પણ આરાધનામાં લીન હોય છે, આ એ જ પળ છે જેને કવિ નરેન્દ્ર શર્માએ શબ્દો આપ્યા છે અને સંગીતકાર સુધીર ફડકે ધબકાર. ફિલ્મ છે ભાભી કી ચુડિયા. માણીશું લતા મંગેશકરના કંઠાએ ગવાયેલ આકૃતિ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શ્રોતા મિત્રો, આપ સુરીલા સફર અંતર્ગત કેટલાક હિન્દી ફિલ્મી ગીતો સાંભળી રહ્યા છો. પ્રસારણ આકાશવાણીના વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે. હવે પછીનું ગીત છે ફિલ્મ ઝુક ગયા આસમાં. શબ્દો છે હસરત જયપુરી, ગાયક લતા મંગેશકર અને સંગીત શંકર જયકિશનનું.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ 55. ગાયક મોહમ્મદ રફી અને ગીતા દત્ત, શબ્દો મજરૂ સુલતાનપુરી અને સંગીત છે ઓપી નૈયરનું.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુરીલા સફર કાર્યક્રમ એટલે કે હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હવે જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને પ્રસ્તુત છે કાર્યક્રમ જયમાલા થોડી ક્ષણોમાં.
1: વિવિધ ભારતી હૈ રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન કાર્યક્રમ જયમાલા આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ. ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. 2 દિવસ દરમિયાન શ્રી શાહ રાજ્યમાં વિવિધ પહેલનો શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ કરાવશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠકમાં પણ હાજરી આપશે. શ્રી શાહ સાંજે અમદાવાદના શાહીબાગ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનની કામગીરીની સમીક્ષા કરશે. તેઓ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભાના લોકદરબારમાં પણ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે રવિવારે શ્રી શાહ ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે રાજ્યની સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ થયો છે, જેના અનુસંધાને રાજ્ય સરકારે એક માર્ગદર્શિકા જાહેર કરી છે, જે અનુસાર ઓફિસ સમય પૂર્ણ થયા બાદ સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઇટ, પંખા, એસી અને કોમ્પ્યુટર ફરજિયાત બંધ રાખવાના રહેશે. તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડિશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવા અને કચેરી સમય બાદ વોટર કુલર બંધ કરવા અને સવારે 9 વાગ્યા પછી જ ચાલુ કરવા પણ સૂચના અપાઈ છે. તમામ સરકારી ઇમારતોમાં આધુનિક એલઈડી લાઇટો લગાવાશે. તમામ વિભાગોએ આગામી 45 દિવસમાં પોતાનો ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન તૈયાર કરી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને સુપ્રત કરવાનો રહેશે. જે કચેરીઓ આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે. આજે આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસ ઉજવાઈ

0: છે ત્યારે રાજ્ય સહિત દેશભરમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. ગુજરાત પોલીસે આજે રાજ્યભરમાં વિવિધ રેલીઓનું આયોજન કર્યું. રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે અમદાવાદમાં માદક પદાર્થ વિરોધી સાયક્લોથોનને લીલી ઝંડી આપી, જેમાં પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા. આ પ્રસંગે તેમણે કહ્યું પોલીસની સાથે નાગરિકોને પણ આ ઝુંબેશમાં જોડાવા અનુરોધ કર્યો.
1: इसका मुख्य उद्देश्य ये था कि लोगों को ड्रग का जो इश्यूज बढ़ रहे हैं, चैलेंजेस बढ़ रहे हैं, ड्रग का जो दूषण बढ़ रहा है, लोग उसका सेवन कर रहे हैं, उससे लोगों को जागृत करना. पुलिस इस मुहिम में बहुत ही एज ए वॉर कार्रवाई कर रहे हैं, चाहे वो एंटी नार्कोटिक्स टास्क फोर्स हो, ATS हो, क्राइम ब्रांच, SOG के साथ साथ लोकल पुलिस स्टेशन पे भी ज्यादा से ज्यादा ड्रग पैडलर को पुलिस पकड़े, कार्रवाई करे, सभी समाज के सभी वर्ग जुड़ाए ताकि इसको निस्नाबूद हम इसको कर सकें.
0: સુરતમાં યોજાયેલી જનજાગૃતિ રેલીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું માદક પદાર્થ સામે પોલીસની લડત ચાલુ રહેશે. દરમિયાન સુરેન્દ્રનગરમાં A ડિવિઝન પોલીસ દ્વારા સાયકલ રેલીના માધ્યમથી માદક પદાર્થના દૂષણ સામે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહેસૂલ ગુપ્તચર નિદેશાલય DRIએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર DRIએ બાતમીને આધારે એક ટ્રેનમાં સર્ચ ઓપરેશન કર્યું. તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક મુસાફરને અટકાવીને તેની ઝડપી લેવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેના સામાનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો. DRIએ NDPS એક્ટ હેઠળ આ ગેરકાયદેસર હેરફેરમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું સિંહોના બદલાયેલ વર્તન અને વ્યવહાર અંગે સરકાર વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો મારફતે ગહન અભ્યાસ કરાવશે. અમરેલી જિલ્લાના ખાંભાના ચતુરી ગામે વન્ય પ્રાણીના હુમલાની ઘટનાના પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ સામૂહિક રીતે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે શ્રી મોઢવાડિયાએ વિવિધ પ્રશ્નો સાંભળીને તે મુદ્દે સરકાર લાંબા અને ટૂંકા ગાળાના પગલાઓ ભરીને પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે તેમ જણાવ્યું. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત અંતર્ગત આજે ખેડા જિલ્લાના ગોબલેજ ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ખેડા પરિષદ યોજાઈ. રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી રમણ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં 1,763 કરોડ રૂપિયાના 43 સમજૂતી કરાર કરાયા. દરમિયાન મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લોન, મંજૂરીપત્રો તથા સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. નાગરિકો પોતાના સૂચનો અને મંતવ્યો ટોલ ફ્રી નંબર 1-800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત લોકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચનો મોકલી શકે છે. સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજ્યભરમાં મુસ્લિમ બિરાદરોએ તાજિયા જુલુસ નીકાળ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ અને હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવી આ હુસેનના નારા વચ્ચે શહેરમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. આ અંગે એક મુસ્લિમ બિરાદર અશરફ કુરેશીએ પ્રતિક્રિયા આપી.
2: સુરેન્દ્રનગર જિલ્લામાં હજરત ઇમામ હુસેન અને શહીદાને ગર્વ

0: 72 શહીદોની યાદમાં આજે મોહર્રમનો તહેવાર ઉજવીએ છીએ અને શાંતિપૂર્વક આ તહેવાર ઉજવીએ છીએ અને કોમી એખલાસના સ્વરૂપે તમામ હિન્દુ મુસ્લિમ ક્યાંય પણ કોઈ પણ તકલીફ વગર અને અમે આ દરેક જગ્યાએ શબીલ ઇમામ હુસેનની યાદમાં ન્યાજ કરીએ છીએ.
1: ભાવનગરમાં મહોરમ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 100 બોટલ રક્ત એકત્રિત કરાયું તો નવસારીમાં મહોરમના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા. દરમિયાન જૂનાગઢમાં 50થી વધુ કલાત્મક તાજિયાઓની વચ્ચે નવાબી કાળની ચાંદીની સેજ મુખ્ય શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મહોરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરની મેનેજિંગ કમિટીમાં કેયુર ભટ્ટ સતત 6ઠી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા છે. કેયુર ભટ્ટ છેલ્લા 10 વર્ષથી સતત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 8 વર્ષથી તેઓ આ સંસ્થાની પોસ્ટ એન્ડ બુલેટિન કમિટીના ચેરમેન તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જો કે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. આગામી 2-7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
2: अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है. गुजरात में ही सौराष्ट्र कच्छ में तो आइसोलेटेड रेन लाइक टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन. तो जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र, पिछले 24 घंटे में जो रेनफॉल आई है हमारी वो छोटा छुआया रेनफॉल आई है गुजरात रीजन में भी और सौराष्ट्र कच्छ में. मेहसाणा में 36 mm वर्षा दर्ज की गई है. तो पिछले 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया टेम्परेचर में और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है अधिकतम तापमान में.
1: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે રમાયેલી 2 મહત્વપૂર્ણ મેચોમાં કઝાકિસ્તાન અને કોરિયાએ જીત મેળવી છે. બીજી તરફ ભારત પોતાની તમામ 5 મેચ જીતીને પૂલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. પૂલ એની મેચમાં કઝાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવ્યું. પૂલ બીની બીજી મેચમાં કોરિયાએ પણ કતારને 3-1થી પરાજય આપ્યો હતો. ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોયના માર્ગદર્શન હેઠળ આગામી 28-30 જૂન સુધી પોલિયો રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં 535 બુથ ટીમ સભ્યો અને 108 સુપરવાઇઝરો દ્વારા ફરજ પર હાજર રહી જિલ્લાના જન્મથી 5 વર્ષના 1,33,688 કરતા વધુ બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવશે. વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં આજથી વીજ બચત અભિયાનનો પ્રારંભ. DRIએ સુરતમાંથી 20 કરોડના માદક પદાર્થ પકડ્યો. રાજ્ય સહિત દેશભરમાં આજે મહોરમ નિમિત્તે તાજિયા જુલુસ નીકળ્યા. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાન અને કોરિયાનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, માણીશું અમારા મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ જયમાલાનો શેષ ભાગ.

0: આશાઓ નવા સપનાઓ નવા યુગના શિક્ષણની નવી દિશા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન કૌશલ્ય મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: गीत सुनिए हेमलता की आवाज में. गीतकार संगीतकार हैं रविंद्र जैन.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે એક ગુજરાતી ગીત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે થોડીક ક્ષણોમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમિસ્ટાર્ટની જાહેરાત કરી. આરોગ્ય મંત્રાલયે ઔષધ નિયમો 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. ડીઆરઆઈએ મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં કાર્યરત સંગઠિત સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો અને બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આજે ડ્રગ્સ સામે સંયુક્ત યુદ્ધનું આહવાન કરતાં કહ્યું કે ડ્રગ્સનું દૂષણ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા, આર્થિક હિતો અને યુવાનો અને દેશના ભવિષ્ય માટે જોખમી છે. તેમણે આધ્યાત્મિક નેતાઓ, યુવાનો અને માતાઓને આ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. શ્રી શાહે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટર નાકોડની 10મી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.
1: માદક પદાર્થો કી સમસ્યા केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इकोसिस्टम भी बन चुकी है. तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: ગૃહમંત્રીએ કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્સ સંબંધિત ગુનાઓની માહિતી સમયસર શેર કરવા માટે ઘણા ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યા છે. તેમણે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને નિર્ધારિત સમયમર્યાદામાં આ પોર્ટલ પર ડ્રગ્સ સંબંધિત કેસોની માહિતી અપલોડ કરવા જણાવ્યું.
1: નાર્કો ઓફેન્ડર્સ આજ ટેકનોલોજી સે સક્ષમ બને હુએ હૈ, વો નેટવર્ક આધારિત બન ચુકે હૈ ઓર મલ્ટી ડોમેન અપરાધ કે રૂપ મે ભી આજ હમારે સામને ખડે હૈ. એ સભી ચીજે એ લડાઈ કો ઓર કઠિન બનાતી હૈ. ઇસલિયે હમારી પ્રતિક્રિયા એક રોડ મેપ આધારિત હોની ચાહિયે ઓર ઉસમે આધુનિક ઇન્ટેલિજન્સ લીડ બેઝ પ્રતિક્રિયા હોની ચાહિયે, ટેકનોલોજી ડ્રીવન એપ્રોચ હોના ચાહિયે ઓર નેટવર્ક સેન્ટ્રિક લડાઈ હમને કરની પડેગી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડ્રગ ફ્રી ઇન્ડિયા ઝુંબેશ જનભાગીદારીથી ચાલતી એક જન આંદોલન બની ગઈ છે. શ્રી મોદીએ સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી એલ વર્મા દ્વારા ડ્રગ ફ્રી ભારત બનાવવાના મહત્વ પર લખાયેલ લેખ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને ડ્રગ ફ્રી અને વિકસિત ભારત બનાવવાના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી. વિદેશ

મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમિસ્ટાર્ડની જાહેરાત કરી. આ પહેલ હેઠળ ભૂકંપ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય વાયુસેનાના 2 C-17 વિમાન વેનેઝુએલા જવા રવાના થયા છે. એમિસ્ટાર્ડનો અર્થ સ્પેનિશમાં મિત્રતા થાય છે. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ કામગીરીમાં ભારતીય સેનાનું ફિલ્ડ કેપ હોસ્પિટલ યુનિટ અને 35 ટનથી વધુ રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે, જેમાં 2 ભીષ્મ ક્યુબનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની સરકાર અને લોકોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં વિવિધ યુરોપિયન દેશોના પત્રકારોના જૂથ સાથે વાતચીત કરી. મંત્રીએ તેમની સાથે ભારતમાં થઈ રહેલા ગહન પરિવર્તનો, વિશ્વની વર્તમાન પરિવર્તન સ્થિતિ અને ભારત અને યુરોપ વચ્ચે વધતા જતા જોડાણો વિશે વાત કરી. ડોક્ટર જયશંકરે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતમાં તેમના કાર્યક્રમો અને પ્રવાસો ભારત અને ભારત યુરોપ ભાગીદારીની સંભાવના વિશે ઊંડી સમજણને પ્રોત્સાહન આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ

યુરોપ વચ્ચે વધતા જતા જોડાણો વિશે વાત કરી. ડોક્ટર જયશંકરે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતમાં તેમના કાર્યક્રમો અને પ્રવાસો ભારત અને ભારત યુરોપ ભાગીદારીની સંભાવના વિશે ઊંડી સમજણને પ્રોત્સાહન આપશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પરીક્ષણ, તપાસ અથવા વિશ્લેષણ માટેની દવાઓની આયાત કરવાની પરવાનગી મેળવવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડ્રગ્સ રૂલ્સ 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વિશ્લેષણ અને બિન ક્લિનિકલ પરીક્ષણનો હેતુઓ માટે ઓછી માત્રામાં દવાઓની આયાત કરવા માટેની પરવાનગી પ્રક્રિયામાં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સુધારેલી જોગવાઈ અનુસાર અરજદારોને દવાઓની આયાત કરવા માટે પૂર્વ પરવાનગીની જરૂર પડશે, જેના પછી દવા આયાત કરી શકાય છે. કેન્દ્રએ આરોગ્ય ક્ષેત્રમાં જનવિશ્વાસ અધિનિયમ સુધારાઓ લાગુ કર્યા છે, જેમાં ડ્રગ્સ અને કોસ્મેટિક્સ અધિનિયમ 1940 અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ અધિનિયમ 2006 હેઠળ નાના ગુનાઓને તર્કસંગત બનાવવામાં આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો હેતુ જાહેર આરોગ્ય અને ગ્રાહક સલામતી માટે કડક સલામતી જાળવી રાખીને વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABAD ને ફોલો કરશો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ મુંબઈ, બેંગલુરુ અને વિશાખાપટ્ટનમમાં કાર્યરત સંગઠિત સોનાના દાણચોરીના રિંગનો પર્દાફાશ કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે DRIએ અનેક સ્થળોએ હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન 23 કરોડ રૂપિયાની કિંમતનું 15 કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ ઓપરેશનમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ સંગઠિત સોનાની દાણચોરીના રિંગ સાથે જોડાયેલો છે. અન્ય એક ઓપરેશનમાં DRIએ સુરતમાં 2 કિલોગ્રામ કોકીન જપ્ત કર્યું અને એક વ્યક્તિની ધરપકડ કરી. આરોપી પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા મહિનાથી ડિરેક્ટોરેટે કુલ 26 કિલોગ્રામ કોકીન જપ્ત કર્યું અને 14 વિદેશી નાગરિકો સહિત 22 લોકોની ધરપકડ કરી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ નવીનતા, પારદર્શિતા અને કાર્યક્ષમતાનો નવો પાયો બની રહી છે. નવી દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત AI ઇનોવેશન સમિટને સંબોધતા મંત્રીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આધુનિક ટેકનોલોજી અને નવીનતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વિકાસ, નવીનતા અને પરિવર્તનશીલ પરિવર્તનને આગળ ધપાવવા કૃત્રિમ બુદ્ધિ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વ્યવસાયની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ વિશ્વભરના દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને વ્યક્તિઓના જીવનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરવા માટે તૈયાર છે. કોલકાતાના તારાતલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે. ઘાયલોને કોલકાતાની SSKM હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એક સરકારી અધિકારી સહિત 6 લોકોની ધરપકડ કરી. રાજ્ય સરકારે ગઈકાલે ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસની ટીમ સીટની રચના કરી હતી. બચાવ કામગીરી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને લંડનમાં વાર્ષિક UK ભારત એવોર્ડ્સ 2026માં UK ભારત સંબંધોને મજબૂત બનાવવા માટે અપવાદરૂપ નેતૃત્વ માટે વિશેષ પુરસ્કાર મળ્યો છે. સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા શ્રી ગોયલે કહ્યું કે આ સન્માન સરકારો, વ્યવસાયો, શિક્ષણ, સંસ્કૃતિમાં સેતુ બનાવનારમાં ઘણા લોકોનું છે, જેઓ ભારત અને UK સંબંધોને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTCએ ભારત ગૌરવ ડિલક્સ ટુરિસ્ટ ટ્રેનનો ઉપયોગ કરીને એક નવું ટુરિસ્ટ સર્કિટ ડિવાઇન ઇસ્ટ ટેમ્પલ ટૂર શરૂ કર્યું છે. આ 11 દિવસની ટ્રેન યાત્રા દરમિયાન યાત્રાળુ અને પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના મુખ્ય યાત્રાધામોની મુલાકાત લેવાની તક મળશે. બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણે આજે ફુલટનમાં US ઓપન ટુર્નામેન્ટમાં વિશ્વના 6ઠા અને પુરૂષોના સિંગલ્સના ટોચના ક્રમાંકિત ચાઇનીઝ તાઇપીના ચો ટિયન ચેનને સીધી રમતોમાં 22-17, 26-24થી હરાવીને ક્વાર્ટર સુધી પહોંચ્યા છે. અને એક પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે મલેશિયાના લી ઝીઝિયાને 21-14, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં તન્વી શર્મા, રક્ષિતા શ્રી અને દેવિકા સિયાક પણ છેલ્લા 8 તબક્કામાં પહોંચી ગયા છે.
જર્મનીમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટર્સે 7 સુવર્ણ સાથે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન

મેળવ્યું હતું. પિસ્તોલ અને રાઇફલ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ભારતે 24 ચંદ્રકો, 7 સુવર્ણ, 8 રજત અને 9 કાંસ્ય સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ભૂટાનના શિક્ષણમંત્રી યીજાંગ દે થાપાને મળ્યા હતા. શ્રી પ્રધાને સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ચર્ચા શિક્ષકોની તાલીમ, કૌશલ્ય અને રોજગાર ક્ષમતા, ડિજિટલ શિક્ષણ અને એઆઈ, ટકાઉ પર્યટન, પરંપરાગત દવા અને સર્વાંગી સુખાકારી પર કેન્દ્રિત હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, પરમાણુ અવકાશ અને ક્વોન્ટમ ટેકનોલોજી ભવિષ્યના વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાને આકાર આપશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ટેકનોલોજીમાં ઝડપથી અગ્રણી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થ સામે સંયુક્ત લડતનું આહવાન કર્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓપરેશન એમસ્ટારની જાહેરાત કરી. આરોગ્ય મંત્રાલયે ઔષધ નિયમો 1945માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો. અને બેડમિન્ટનમાં ભારતના રોનક ચૌહાણ યુએસ ઓપન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ઝરોખા. ઝરોખા અંતર્ગત જોઈશું અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌ પ્રથમ જોઈશું, માણીશું આજે પ્રસારિત થનારા કાર્યક્રમો. ઝરોખો તુરંત બાદ આપ માણશો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. અમારા મુંબઈ કેન્દ્ર પરથી બરાબર 9 વાગે માણીશું કાર્યક્રમ આપકે લીએ ફિલ્મ સંગીત 9:30. છાયા ગીત બરાબર 10 વાગે મુંબઈ કેન્દ્ર પરથી માણીશું અને 10:30 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું કાર્યક્રમ ઢલતી જાય રાત. આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈશું આવતીકાલે. આવતીકાલ શનિવાર સવારે બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના માણીશું. 6:30 અમૃતધારા શ્રી રામચરિત માનસ ગાન અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું બરાબર 6:35. સંગીત સરિતા મુંબઈ કેન્દ્ર પરથી જ પ્રસારિત થશે 6:45. ભૂલે બિસરે ગીત બરાબર 7 વાગે. અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ હમ હે રાહી પ્યાર કે. 7:55 ઝરોખા. 8:15 ત્રિવેણી કાર્યક્રમ. 8:30 ચિત્રલોક અને આજ કે ફનકાર 9:30 બરાબર મુંબઈ કેન્દ્ર પરથી માણીશું. 10:02 ગુજરાતી ગીતો. 10:30 ધૂમ મસ્તી ધૂમ દિલસી કાર્યક્રમ થીમ આધારિત ગીતો. 11:02 તરન્નુમ જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ 11:30. બરાબર 12:05 અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું યાદેવ કી મહેફિલ. સુરીલા સફર બરાબર 1 વાગે. ત્રિવેણી કાર્યક્રમ બરાબર 2 વાગે. 2:35 ગુજરાતી સુગમ ગીતો માણીશું. 3 વાગે મંચાહે ગીત. 3:30 નાટ્ય તરંગ ડ્રામા અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું. ચાર વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું બોમ્બે ટોકીસ પિટારા અંતર્ગત. અમારી સાંજની સભામાં બરાબર 5 વાગે સરગમ. સુરીલી સાંજ ગુજરાતી ગેરફિલ્મી અથવા તો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ 5:30. હિન્દી રેટ્રો ગીતોનો સુરીલા સફર કાર્યક્રમ બરાબર 6 વાગે. જયમાલા અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે બરાબર 7 વાગે.

આઠ વાગે હવામહલ, 8:15 ઝરોખા, ત્યારબાદ ચિત્રલોક, બરાબર 9 અમારા મુંબઈ કેન્દ્ર પરથી માણીશું કાર્યક્રમ આપકે લીએ. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ બરાબર 9:30, છાયાગીત 10 અને ઢલતી જાય રાત 10:30 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે. આ હતી અમારી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આ સાથે સમયાંતરે સમાચારો રજૂ કરતા રહીશું. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હવે સમય થયો છે કાર્યક્રમ ચિત્રલોકનો, જેમાં સૌ પ્રથમ ગીત માણીશું ફિલ્મ ભાગ મિલ્ખા ભાગનું. ગાયક છે શ્રેયા ઘોષાલ અને જાવેદ બશીર, સંગીત શંકર એહસાન લોય અને શબ્દ છે પ્રસન્ન જોશીના.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ ફના. સ્વર છે શાનનો, શબ્દ પ્રસુન્ન જોશી અને સંગીત જતીન લલિતનું.

હવે પછીનું ગીત છે ફિલ્મ છીછોરે. ગાયક છે અરિજિત સિંઘ, સંગીત પ્રીતમનું અને શબ્દ છે અમિતાભ ભટ્ટાચાર્યના.

હવે પછીનું ગીત છે રાઝી ફિલ્મનું, ગાયક હર્ષદીપ કૌર, શંકર મહાદેવન અને વિભા. સંગીત આપ્યું છે શંકર અહેસાન લોય અને શબ્દ છે ગુલઝારના.

ચિત્રલોક કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ. ફિલ્મ છે RRR, ગાયક વિશાલ મિશ્રા અને રાહુલ શિલ્પીગુંજ, સંગીત MM કિરવાનીનું અને શબ્દ છે રિયા મુખર્જીના.

0: साथियों, कार्यक्रम आपके लिए अब समाप्त होता है। सलमा सैयद को दीजिए इजाजत और आप सुनते रहिए विविध भारती, देश की सुरीली धड़कन।
1: FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ अमदावाद केन्द्र छे। શ્રોતા મિત્રો, આજે માણીશું એવા ગીતો કે જેમાં એક અભિનેતા હોય અને બે અભિનેત્રી, અથવા તો એક અભિનેત્રી અને બે અભિનેતા હોય। હિન્દી ફિલ્મીના કેટલાક એવા જ સદાબહાર ગીતો અમે લઈને આવ્યા છીએ આપના માટે, જે પ્રેમ અને વિરહની વાત કરે છે। તો ચાલો આ ગીતોની સફર શરૂ કરીએ। સૌપ્રથમ ગીત છે ફિલ્મ પ્યાસાનું। પ્રેમની કબૂલાત અને નજરના એક અલગ જ અંદાજને આ વર્ણવતું ગીત છે, જેમાં સાહિર લુધિયાનવીના શબ્દો હોય, SD બર્મનનું સંગીત હોય અને ગીતા દત્ત અને મોહમ્મદ રફીનો અવાજ।

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળીશું યાદગાર ફિલ્મ દિલ અપના પ્રીત પરાઈનું ગીત. ગીતકાર શૈલેન્દ્રની કલમે લખાયેલું અને સંગીતકાર જોડી શંકર જયકિશનના સ્વરબદ્ધ સંગીતમાં લતા મંગેશકરના મધુર સ્વરમાં આ રચના.

સાહિત્ય અને સંગીતનો અદ્ભુત સમન્વય દર્શાવતું આ ગીત. ફિલ્મ છે ચૌદ્વી કા ચાંદ, જેમાં મોહમ્મદ રફીના સ્વરમાં જાણે ચાંદની ઉતરી આવી છે. સંગીતકાર રવિના સુરોમાં સજાયેલી અને શકીલ બદાયુનીના શબ્દોથી શણગારેલી આ રચના ખાસ આપના માટે.

પ્રેમ યાદો અને જૂના દિવસોની મીઠાશથી ભરેલું એક ગીત, મહેન્દ્ર કપૂરનો જાદુઈ અવાજ, સાહિલ લુધિયાનીના દિલને સ્પર્શી જતા શબ્દો, અને આ ગીતને સંગીત આપ્યું છે રવિએ. ફિલ્મ છે ગુમરાહ.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનું કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવે છે. હવે પછીનું ગીત છે ફિલ્મ દિલ એક મંદિરનું, જે કહેવા માગે છે કે જે યાદો અને અસ્તિત્વની લડાઈમાં વહેંચાયેલું છે. સાંભળીશું લતા મંગેશકરના સ્વરમાં હસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિશનના સંગીતથી સજેલું આ ગીત.

7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 10 વાગે સાંભળીશું અમારા મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ છાયા ગીત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર.